સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ હરિદાસના આ ભજનથી. ગાયક કલાકાર છે કલ્યાણદાસ મેસવાણિયા.

લાખા ભગતનું આ વચન આપે સાંભળ્યું મહેશ વ્યાસના સ્વરે. મિત્રો, સમય અત્યારે સવારના 6:20 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે FM ગોધરાનું. હવે સાંભળીએ મુક્તાનંદનું આ ભજન ભારતીબેન વ્યાસના સ્વરે.

દાસી જીવનની આ ભક્તિ રચના આપે સાંભળી બાબુલાલ નાઈના સ્વરે ગવાયેલ. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ બિહારી ગઢવીના સ્વરે ગવાયેલ દાસ હોથીની આ ભક્તિ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા અને ગાયક કલાકાર ભૂપેન્દ્રસિંહ મિતાલી સિંહ.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ એક વિચાર. આજનો વિષય છે યોગ. લેખન મનીષા ડામોર.

આપણી રહેણીકરણી, આહાર વિહાર, તહેવારો વગેરે મનુષ્ય જીવનને લગતી તમામ બાબતોના પાયામાં વૈજ્ઞાનિક આધાર પણ જોવા મળે છે. મિત્રો, આયુર્વેદ અને યોગ આ બંને વિષયો એવા છે કે આપણી સંસ્કૃતિને વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં વિશિષ્ટ સ્થાન આપે છે. પ્રાચીનકાળમાં આપણા ઋષિમુનિઓ અને વિદ્વાનોએ માત્ર તનની તંદુરસ્તી નહીં પણ મનની તંદુરસ્તીના મહત્વને ઓળખીને તન અને મન બંને તંદુરસ્ત રહે એ માટે યોગ, ધ્યાન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર જેવા અમૂલ્ય ખજાનાનો આવિષ્કાર કર્યો હતો. યોગ શબ્દ સંસ્કૃતની યુજ ધાતુ પરથી બન્યો છે. યુજ એટલે જોડાવું અને યોગ એટલે જોડાણ. યોગ એક એવી ઉચ્ચ આધ્યાત્મિક પ્રક્રિયા છે જેમાં આત્મસત્તાને પરમસત્તા સાથે જોડવાનો પ્રયાસ કરાય છે. મિત્રો, યોગ એટલે માત્ર યોગાસન નહીં, એ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠે બાબતોનો સમાવેશ કરે છે. યોગાસન તો તેમાંનું એક છે. કેટલાક લોકો યોગને મનની એકાગ્રતા તરીકે મૂલવે છે, એ પણ એનું અધૂરું અર્થઘટન છે. મિત્રો, યોગ કેવળ ચિત્ત નિરોધ નથી, એ ચિત્તવૃત્તિ નિરોધ છે. એટલે કે યોગ ચિત્તની બધી જ વૃત્તિઓને નિરુદ્ધ કરી દે છે, દુર્ભાવો દુર્વિચારોને મીટાવી મનની વૃત્તિઓને સ્થિર કરી એમની દિશા અને ધારા બદલી એમને આત્માભિમુખ કરવાની પ્રક્રિયાને યોગ કહેવાય. યોગ તો ઇન્દ્રિયોના સંયમપૂર્વક મનને સ્થિર કરી આત્માની અનુભૂતિ કરવાનું વિજ્ઞાન છે. એના પ્રત્યક્ષ લાભ પણ એટલા જ છે. મિત્રો, સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના બૌદ્ધિકો સમક્ષ કહ્યું હતું કે મારા કહેવાથી કે કોઈ અન્યના કહેવાથી યોગની વાતો પર વિશ્વાસ મૂકી દેવાની જરૂર નથી, તમે પોતે જ એકવાર એનો અનુભવ કરી જુઓ. એનાથી તમને આપમેળે જ ખબર પડી જશે કે યોગથી કેટલા લાભ થાય છે અને આ બાબત સાચી છે કે ખોટી. શ્રોતા મિત્રો, આજે દુનિયાભરના શરીર વિજ્ઞાનીઓ એકમતે જાહેર કરે છે કે આ વાત સાચી છે. મિત્રો, સાંપ્રત સમયની વાત કરીએ તો આજના ઝડપી યુગમાં માનવી દોડાદોડી ભરી દિનચર્યામાં પોતાના સ્વાસ્થ્યનું, પોતાના શરીરનું ધ્યાન રાખવામાં બેદરકાર બન્યો છે. પરિણામ સ્વરૂપે ક્યારેક નાના રોગોનો તો ક્યારેક અસાધ્ય રોગોનો ભોગ પણ બનવા માંડ્યો છે. તણાવયુક્ત જીવનશૈલીના કારણે આજે નાની ઉંમરના વ્યક્તિઓમાં પણ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયને લગતા રોગોનું પ્રમાણ વધ્યું છે. મિત્રો, અનિયમિત અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાથી શરીરને પૂરતું પોષણ મળતું નથી, તો વળી મન મગજના પોષણની તો વાત જ ક્યાં કરવી. નિરોગી અને સ્વસ્થ રહેવા માટે વારંવાર દવાઓ કે ટેબ્લેટ્સ લેવી એ પણ હિતાવહ નથી. મિત્રો, અને મિત્રો ખાસ વાત કે તનની તંદુરસ્તી માટે મન તંદુરસ્ત હોય એ અત્યંત આવશ્યક છે. મન જો શાંત હશે, પ્રફુલ્લિત હશે, સુવિચારો તથા હકારાત્મક વલણથી સુસજ્જ હશે તો તનની તંદુરસ્તી પણ આપમેળે જ મળશે. પોતાની જાતમાં વિશ્વાસ, શ્રદ્ધા અને આશા રાખવાનું શીખવે છે યોગ. સારા સંકલ્પોને સાકાર કરવાની દિશામાં પગલાં ભરવાનું શીખવે છે યોગ. યોગ એ આજના માનવી માટે સંજીવનીનું કામ કરે છે. શ્રોતા મિત્રો, આપણે પોતાના સ્વાસ્થ્ય માટે દિવસમાં સવાર, સાંજ કે બપોરમાંથી 10 મિનિટ તો કાઢી જ શકીએ કે નહીં? હળવા આસનો, વ્યાયામ અને ચાલવાની કસરતને આપણા દૈનિક જીવનમાં સ્થાન આપવું જ જોઈએ. યોગથી માત્ર લાભ જ લાભ હોય મિત્રો તો યોગ ન કરવાનું કોઈ કારણ જ નથી. હવે તો 21મી જૂનના દિવસે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી ગૌરવ અનુભવે છે, તો આપણે શા માટે પાછળ રહીએ? પોતાના તન, મન અને આત્માને જોડી ભારત દેશના નાગરિક તરીકે એક અજોડ વ્યક્તિત્વનું નિર્માણ કરી આપણા દેશને સુંદર અને મજબૂત બનાવી આપણે પણ ગર્વ અનુભવીએ. નિત્ય કરો યોગ, દૂર રહેશે રોગ. મિત્રો, અમે તો અમારા જીવનમાં યોગને કાયમ માટે સ્થાન આપી જ દીધું છે, તમે આપ્યું કે નહીં?

આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો યોગ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દી સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. ત્યારબાદ 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી શકશો. 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી 8:30. 9 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 10 સાંભળશો વાર્તાલાપ, જેનો વિષય છે અધિક માસનો મહિમા. વક્તા છે સ્મિતા શુક્લ. આ કાર્યક્રમના સમાપન બાદ 10:17 એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આજની ફિલ્મનું નામ છે રાજા હિન્દુસ્તાની. 10:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. 1:00 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે સાંજે 7:20 FM ગોધરા પરથી. આજનો વિષય છે ખેડૂત મહિલાઓ માટે ઉનાળો એક અવસર. લેખન ચારુલતાબેન સોલંકી. પ્રવક્તાઓ છે કેતન રાવલ અને પારુલ રાવલ. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમાધુરી સાથે રાત્રિના 8 સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 11 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. અને હવે સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: વક્તવ્યે પ્રધાનમંત્રીના શ્રી નરેન્દ્ર મોદીના ઉક્તમ યત ઉભૌ દેશો નૌકા વહન ક્ષેત્રેષુ નૌકાપત્તનાનામ આધુનિકીકરણે રસદ ક્ષેત્રે નીર અર્થવ્યવસ્થાયાંચ મિલિત્વા કાર્યમ કરિષ્યતઃ.
2: દોનો દેશો કે સ્ટાર્ટઅપ્સ રિસર્ચ સેન્ટર્સ ઓર ઉદ્યોગો કો આપસ મે જોડને કે લિયે હમ ઇન્ડિયા ઇટલી ઇનોવેશન સેન્ટર પર કામ કર રહે હૈ. હમારી સેનાઓ કે સાથ સાથ દોનો દેશો કે રક્ષા ઉદ્યોગો કે

0: બસમાં મુસાફરી કરી સંતરામપુરથી ગાંધીનગર સુધી પહોંચવા બસ સ્ટેન્ડમાં બસ પકડી મુસાફરી કરી હતી.
1: અમારા વડીલો માતા બહેનો યુવાનોને મારો પણ સંદેશ છે, ત્યારે જાહેર ફંક્શનો થાય છે ત્યારે આપણે બધા જ વ્યક્તિગત ગાડીઓ લઈને જઈએ છીએ, તો પુલિંગ કરીને બધા કુટુંબના સભ્યો અથવા ગામના યુવાનો સાથે મળીને એક ગાડીમાં 5-6 બધા ભેગા થઈને જાય, અને ડીઝલ અને પેટ્રોલની બચત આપણે બધા સાથે મળીને કરીએ. એમાં ડીઝલ પેટ્રોલની બચત થશે, રાષ્ટ્રના હિત મળશે, અને સાથે સાથે આપણા પોતાના ગજવા પર પણ ભાર ઓછો પડશે. અને બધાને મારી વિનંતી છે કે આપણે જાહેર પરિવહનનો આપણે ઉપયોગ કરીએ.
0: આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન પર નજર રાખી રહી છે. આ દરમિયાન ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવ્યા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી કાર્બિન બોશે સૌથી વધુ 32 રન બનાવ્યા. 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 19મી ઓવરમાં જીત મેળવી છે. કોલકાતા તરફથી મનીષ પાંડે સૌથી વધુ 45, જ્યારે રોમેન પોવેલે 40 રન બનાવ્યા. મનીષ પાંડેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીમાં 1-2 ડિગ્રી સુધીનો ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 26 મે સુધી વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેવાની છે.
2: 26 મે તક ઇસમે મોસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન હૈ, ઓર જો અધિકતમ તાપમાન હૈ અગલે 7 દિન તક કોઈ તાપમાન મે બડા બદલાવ નહીં રહેગા, ઓર જો તાપમાન મે પરિવર્તન હોગા વો 1-2 ડિગ્રી કે અંદર મે હી હોગા, લેકિન થોડા ફોલિંગ ટ્રેન્ડ રહેગા, ગ્રેજ્યુઅલ ફોલ રહેને કા સંભાવના રહેગા, લેકિન વો NLC મે 1-2 ડિગ્રી કા સેન્ટીગ્રેડ કા અંદર હી. ઓર જો કુછ એક સ્થાનો મે જો અધિકતમ તાપમાન હૈ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કા આસપાસ રહેને કા ભી સંભાવના રહેગા અગલે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારે ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતી નવી અટલવાડી યોજનાને મંજૂરી આપી. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વ્યાપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતી સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સમિતિની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત કરવામાં આવી. સ્વવસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ અનુરાધા પડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ ભક્તિ રચનાથી.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળો।

0: નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833 999-8389-833 999-8389-833

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: દેબાશીષ દાસગુપ્તાના સ્વરે ગવાયેલ આ કબીર અમૃતવાણી સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કા ઇટાલીની મુલાકાત પૂર્ણ કરી નવી દિલ્હી પરત ફર્યા છે. ગઈકાલે ભારત અને ઇટાલીએ તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી, દરિયાઈ પરિવહન અને બંદરોના ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા તેમજ ભારતીય નર્સોને ઇટાલીમાં મુસાફરીને સરળ બનાવવા સહિત અનેક ક્ષેત્રોમાં હસ્તાક્ષર કર્યા હતા. સાંભળીએ પ્રધાનમંત્રીની આ મુલાકાતને આવરી લેતો અહેવાલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કી સફલ યાત્રા ભારત કે અંતરરાષ્ટ્રીય સંબંધો ઓર સાંસ્કૃતિક સહયોગ કો મજબૂત કરને કે ઉનકે નિરંતર પ્રયાસો કા મહત્વપૂર્ણ હિસ્સા રહી હૈ. ઉન્હોને ઇટલી કે રાષ્ટ્રપતિ સર્જિયો માતારેલ્લા સે મુલાકાત કી, ઇટલી કી પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની કે સાથ પ્રતિનિધિ મંડળ સ્તરીય વાર્તા કી, જિસમે ભારત ઇટલી સહયોગ કો ઓર બઢાને પર વિશેષ ધ્યાન દિયા ગયા. ઉન્હોને ખાદ્ય એવં કૃષિ સંગઠન કા દૌરા કિયા, જહાં ભારત કી બહુપક્ષવાદ ઓર વૈશ્વિક ખાદ્ય સુરક્ષા કે પ્રતિ પ્રતિબદ્ધ को रेखांकित किया गया और उन्हें प्रतिष्ठित संयुक्त राष्ट्र एग्रीकोला मेडल से सम्मानित किया गया. रोम से सुपर्णा भाटिया, आकाशवाणी समाचार के लिए.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોમમાં ઇટાલીના પ્રધાનમંત્રી જોર્જિયા મેલોની સાથે એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં જણાવ્યું કે બંને પક્ષો ભારત ઇટાલી ઇનોવેશન સેન્ટર સ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે.
1: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं. हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है. मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है. हम मिलकर शिपिंग, पोर्ट्स, मॉडर्नाइजेशन, लॉजिस्टिक और ब्लू इकोनॉमी पर काम करेंगे.
0: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે મેટા, ગૂગલ અને ટેલિગ્રામ સહિતના મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીના વધતા ફેલાવા અંગે બેઠકમાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 21 જૂને યોજાનારી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા પહેલા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ પહેલા ઘણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ખૂબ જ સક્રિય થઈ જાય છે, જે નકલી પેપર લીકના દાવાઓ, ક્લિક સામગ્રી અને અપ્રમાણિત માહિતી ફેલાવે છે. આનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે ચિંતા અને મૂંઝવણ ઉભી થાય છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીઓ ગોર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારત અમેરિકા આર્થિક અને નાણાકીય ભાગીદારી, ભારત અમેરિકા નાણાકીય ટેકનોલોજી સહયોગ, રોકાણની તકો અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી, એમ નાણાં મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ થયું છે. ફાલ્તા વિધાનસભા બેઠક પર ફરીથી મતદાન માટે 2 અપક્ષ સહિત કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ ચૂંટણી નહીં લડે. જો કે ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે, જેથી તેમનું નામ ઔપચારિક રીતે બેલેટ પેપર પર રહેશે. ભાજપના ઉમેદવાર દેવાંશુ પાંડા છે. કોંગ્રેસે અબ્દુલ રઝાક મોલ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે સીપીઆઈએમએ શંભુનાથ કુર્મીને મેદાને ઉતાર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કરી દીધું છે, જેનાથી લાંબા સમયથી ચાલી રહેલ મડાગાંઠનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ગઈકાલે નબન્ના ખાતે બીએસએફ અધિકારીઓની હાજરીમાં આ પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો હતો. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોલસ ક્રિસ્ટોડુલિટ્સ એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગઈકાલે સાંજે ભારતની 4 દિવસની સત્તાવાર મુલાકાતે મુંબઈ પહોંચ્યા હતા. સાયપ્રસના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મળશે. બંને નેતાઓ વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંસ્કૃતિ, પરિવહન, સંરક્ષણ અને સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિ, ફિનટેક, નવીનતા અને સંશોધન જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાત સરકારે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના વિધેયકને સમર્થન આપ્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ ગઈકાલે બીજા દિવસે ગાંધીનગરમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત સરકારે સમિતિ સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેના ફાયદાઓ સમજાવતું વિગતવાર પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું.
2: 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, આ બધી ચૂંટણીઓ એક જ સાથે એક જ દિવસે ઓછામાં ઓછા દિવસની અંદર આયોજન કરીને દેશના તમામ રાજ્યો માટે એક નવી દિશાનું ખરેખર સારી રીતે આપણે સૌ લોકો આયોજન કરી શક્યા.
0: આ દરમિયાન કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિરોધ કરી પ્રતિભાવો સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા. ગુજરાતના કચ્છના સરહદી જિલ્લાને રાજસ્થાન અને રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સાથે જોડતી નવી રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. પશ્ચિમ રેલવેએ નવી રેલવે સેવા શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ શુક્રવારે લીલી ઝંડી બતાવી ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. પશ્ચિમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેન સવારે 11 વાગે ભુજથી શરૂ થઈ રાજસ્થાનના ઝાલોર અને પાલીથી પસાર થઈ પછીના દિવસે લગભગ તે જ સમયે દિલ્હી પહોંચશે. આજે

0: દેશભરમાં આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસનો હેતુ યુવાનોને આતંકવાદ અને હિંસાથી દૂર રાખવાનો છે. વર્ષ 1991માં આ દિવસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી આતંકવાદી કાવતરાનો ભોગ બન્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ ચાની જીવનશક્તિને ટકાવી રાખવી, સમુદાયને ટેકો આપવો છે. ચાની ઉત્પત્તિ 5000 વર્ષથી વધુ જૂની છે અને તે આજે પણ 1,30,00,000થી વધુ લોકોની જીવિકાનું આ માધ્યમ છે. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી હતી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4થા સ્થાન પર નજર રહી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીતિ ઉંધાર.
1: આજના મોટાભાગના અખબારોમાં ભારત અને ઇટાલી વચ્ચે થયેલા સમજૂતી કરારના સમાચારો વાંચવા મળી રહ્યા છે. સંદેશ સમાચારની હેડલાઇન છે, ભારત ઇટાલી વચ્ચે 15 સમજૂતી પર હસ્તાક્ષર. દિવ્ય ભાસ્કર લખે છે, મેલોનીએ મોદીને હિન્દીમાં કહ્યું, પરિશ્રમ એ જ સફળતાની ચાવી. મેલોની પ્લસ મોદી ઇઝ ઇક્વલ ટુ વેપારની મેલોડી @20 અબજ યુરો. આ હેડલાઇન છે ગુજરાત સમયની. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, હીટવેવમાં શેકાતું જનજીવન, વીજમાંગ ચરમસીમાએ. મોદી મેલોનીના ચોકલેટી વેપાર કરારો, ભારત આવવા આમંત્રણ. આ સાથે જ સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ડીઝલ માટે દોડધામ. 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ. સાબરમતી જોધપુર સુપરફાસ્ટ ટ્રેન હવે જેસલમેર સુધી લંબાવવાનો નિર્ણય.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇટાલી સહિતના 5 દેશોની મુલાકાત બાદ નવી દિલ્હી પરત ફર્યા. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતી ફેલાવો અટકાવવા મેટા, ગુગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે ફરીથી મતદાન શરૂ. સાયપ્રસના રાષ્ટ્રપતિ 4 દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટથી હરાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

યશુદાસ જીના સ્વરે ગવાયેલ આ હેસિયત ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ અલકા યાજ્ઞિકના સ્વરે ગવાયેલ બંજારન ફિલ્મના આ ગીતથી. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારીલાલ.

0: ગોધરા ફોન 75750-91-29 ઈ વિટારા ઈ નિર્ભય ભવિષ્યની સફર
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ અનુરાધા પડવાલ અને જોલી મુખર્જીના સ્વરે ગવાયેલ સાહિબા ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે શિવહરીએ. ગીતકાર છે આનંદ બક્ષી.

0: ચિત્રલોક પ્રસારણ છે એફએમ ગોધરાનું.
1: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.
2: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ,
3: અજાણ્યા એપ થી બચો.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરે ગવાયેલ આ ગીત છે માશુક ફિલ્મનું. ગીતકાર છે ઇન્દિવર અને સંગીતકાર શ્યામ સુંદર.

મિત્રો, આજના ચિત્રલોક કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરે ગવાયેલ કયામત ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે વાર્તાલાપ. વિષય છે અધિક માસનો મહિમા. વક્તા સ્મિતાબેન શુક્લા.

નમસ્કાર, કેમ છો શ્રોતા મિત્રો? હું સ્મિતા વિનાયક શુક્લ. આજે અધિક માસ, જેને સ્વયં વિષ્ણુ ભગવાને નામ આપેલ છે, એવા પુરુષોત્તમ માસ વિશે આપની સમક્ષ થોડી માહિતી રજૂ કરું છું.

અધિકમ અધિકશ્યમ ફલમ. અધિકના બે અર્થ થાય છે, અધિક એટલે વધારે અને બીજો અર્થ અધિક એટલે વિશેષ. એટલે કે મનુષ્ય અવતાર માટે આ મહિનો અધિક ફળ આપનાર અને વિશેષ મહિનો છે. આપણને બધાને એ વિચાર તો જરૂર આવતો હશે કે આપણા ગુજરાતી મહિના તો 12 છે અને વર્ષના દિવસો 365 છે, તો આ 13મો મહિનો આવ્યો ક્યાંથી? આપણી પૃથ્વી ઉપર જેને લીધે રાત અને દિવસ ઉગે છે એ તો આપણે જાણતા હઈશું ને. રોજનું પંચાંગમાં સારા નરસા સમય વિશે જાણવામાં આવે છે. આવા સૂરજ અને ચંદ્રને અનુલક્ષીને બનેલ કેલેન્ડર પ્રમાણે સૂર્ય પ્રમાણે વર્ષના 365 દિવસ છે અને ચંદ્ર પ્રમાણે વર્ષના 354 દિવસ છે. આમ જોતા 365માંથી 354 બાદ કરીએ એટલે 11 દિવસનો વધારો થાય છે. આમ આ વધારો દર વર્ષે આવે છે. આમ 3 વર્ષના ભેગા કરી 11 × 3 કરતા 33 દિવસનો તફાવત આવે છે, યાને કે 1 મહિનાનો તફાવત ઊભો થાય છે. સનાતનના કેલેન્ડર મુજબ ઉમેરવા કેટલીક તિથિઓ અને તહેવારોમાં પણ ભેગી આવતી હોય છે એ તો આપણે જાણતા હશો. કોઈ વારે 7મ અને 8મ ભેગી આવે છે, કોઈ વખતે 9મ અને 10મ નવરાત્રામાં ભેગા આવે છે. એવી રીતે આ બધી તિથિઓ ભેગી કરી આપણને એક નવો તફાવત સરખો કરવા માટે તહેવારો અને ઋતુઓને નિશ્ચિત સમય ન આવે એ તફાવત દૂર કરવા વૈદિક કાળમાં સમયની ગણતરી કરવા કેલેન્ડર નિર્માણ કર્યું હતું. ત્યારે આ તફાવત દર 3 વર્ષે સરખો કરવા માટે મળ માસ યાને કે અધિક માસ અસ્તિત્વમાં આવ્યું. આ મહિનો 3 વર્ષમાં 1 વાર આવે છે. આ વખતે 2026ના જ્યેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષમાં ની પ્રતિપદા તિથિમાં શરૂ થઈ જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની અમાવાસ્ય તિથિ પર સમાપ્ત થાય છે.

અધિક માસ આવી રહ્યો છે તો આપણે શું કરવું જોઈએ એના વિશે હું તમને માહિતી આપું. આ વખતે 17 મે થી શરૂ થઈ 15 જૂને પૂર્ણ થાય છે. આ માસમાં સત્કાર્ય અધિક શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે છે ત્યારે વિશેષ

0: થાય છે અને વિશેષ પ્રભુને સમર્પણ કરવામાં આવે તો સાદું વ્યાજ નહીં પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપણને મળે છે. અધિક મહિનામાં કરેલું તપ, જપ, દાન ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આપણને મળી રહે છે. આ માસમાં કોઈ લગ્ન, વિવાહ કે ગૃહપ્રવેશની વિધિઓ થતી નથી, પરંતુ આપણી સંસ્કૃતિમાં દરેક માસનો એક અધિપતિ હોય છે. આપણે જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં આપણે શંકર દાદાની પૂજા કરીએ છીએ, ભાદરવામાં ગણપતિ દાદાની પૂજા કરીએ છીએ, આસો મહિનામાં માતાજીની પૂજા કરીએ છીએ, એમ આ મળ માસમાં કોઈ અધિપતિ નથી, જેથી મળ માસને થોડું દુઃખ થાય છે. એટલે મળ માસ પોતાના દુઃખની વાત બધા દેવોને કરે છે. દેવતાઓ પ્રશ્નના ઉકેલ માટે ભગવાન વિષ્ણુ પાસે મોકલે છે. મળ માસ ભગવાન વિષ્ણુને પોતાના દુઃખની વાત કરે છે કે મારા માસમાં કોઈ સત્કાર્ય થતું નથી, કોઈ મારો અધિપતિ નથી, જેથી ભગવાન વિષ્ણુને થાય છે કે ખરેખર મળ માસ ઘણો દુઃખી છે, જેથી તે મળ માસને વચન આપે છે. તારા આ મહિનામાં લગ્ન, વિવાહ અને ગૃહપ્રવેશ જેવા કાર્ય નહીં થાય, પરંતુ પૂજા, પાઠ, ગંગા સ્નાન, મૌન, લઘુરુદ્ર, સત્યનારાયણની કથા જેવા સાચા મનથી કરશો તો અધિક ફળ મળશે અને તને મળ માસ નહીં પરંતુ પોતાનું નામ વિષ્ણુ ભગવાન આપી પુરુષોત્તમ નામ આપે છે. એટલે કે આપણે મળ માસને પુરુષોત્તમ માન કહીએ છીએ, યાને કે ભગવાન વિષ્ણુનો મહિનો કહેવામાં આવે છે.
1: જગન્નાથ સ્વામી
0: પુરુષોત્તમ માસનું મહત્વ શું છે, પુરુષોત્તમ માસમાં શેનું દાન કરવું જોઈએ, એ હું તમને જણાવું છું. પુરુષોત્તમ માસનો શ્લોક એક જ છે, યશ્મિન માસે તપસપ્તમ. યશ્મિન માસે તપસપ્તમ દાનમ દલમ હવિ અનંતમ ત્વદ્વેષે સસ્યમ પુરુષોત્તમ પૂજનામ. આ મહિનો આત્મશુદ્ધિ માટેનો, શ્રેષ્ઠ કાર્ય કરવા માટેનો મહિનો છે. આ મહિનામાં દીપદાનનું ઘણું જ મહત્વ છે, એ તો તમે જાણતા જ હશો. અધિક મહિનામાં ભજન મંડળો તેડાવી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી લોકો દીપનું દાન કરે છે. પરંતુ દાન ઋષિમુનિઓ ઉગ્રસેને પણ કહ્યું છે કે દાન વિધિ વિધાન સાથે કરવું જોઈએ. દાન આપતા પહેલા વિષ્ણુ ભગવાનને સ્નાન કરાવો, પોતે સ્નાન કરો, ચોખ્ખા કપડાં પહેરો, લાલ ચંદન ચડાવો, લાલ ફૂલ ચડાવો, અક્ષત ચડાવી નદી કિનારે અથવા મંદિરમાં અથવા બ્રાહ્મણને અથવા યોગ્ય વ્યક્તિને દાન આપો. દાન કરવું એ પણ એક એવા વ્યક્તિને દાન કરવું કે જેને ખરેખર જરૂર છે. દીપદાનનો મંત્ર તો આપ જાણતા જ હશો, જેમાં કહ્યું છે કે દીપ આપણને અંધકારમાંથી દૂર કરે છે, ભક્તિનો દીપ હંમેશા આપણા મનમાં રાખે છે અને આત્માને સદૈવ ઉજળું રાખે છે અને શત્રુઓના નાશ કરે છે. એ હેતુથી દીપદાનનું મહત્વ ઘણું છે. કોઈ પણ સારા કાર્ય કરીએ ત્યારે પહેલાં દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે, માટે દીપદાનમાં 3 તાર કે 33 તારની દિવેટ કરવામાં આવે છે અને ઘી પૂરી દીવો કરતાં મહત્વનો છે. દરેક દિવસે 1 દીવો ભગવાન પાસે પ્રગટાવવામાં આવે છે. દીપદાન કરવાથી 10 યજ્ઞ જેટલો લાભ મળે છે. પીપળાના જળમાં ભગવાન વિષ્ણુનો વાસ રહે છે, જેથી જળ ચડાવી ત્યાં પણ ઘીનો દીવો કરવો મહત્વનો છે. દક્ષિણમુખી શંખ આપ બધાએ જોયો હશે. દક્ષિણમુખી શંખની પૂજા, કન્યા પૂજા, એટલે કન્યા પૂજા તો નવરાત્રામાં, દિવાળીમાં, ધનતેરસે દરેક વખતે કન્યા પૂજાનું મહત્વ બહુ જ હોય છે. કારણ કે કન્યા એક માતા લક્ષ્મીનું રૂપ છે, માટે કન્યા પૂજા કોઈ પણ સારા પ્રસંગે પણ કરવી જોઈએ. કથા શ્રવણ વગેરે ધાર્મિક કાર્ય આપણને આધ્યાત્મિક યાત્રા તરફ લઈ જાય છે, મનુષ્ય જીવનનો સદુપયોગ કરી મોક્ષ તરફ લઈ જઈએ છીએ. મનુષ્ય જીવનનો અધિક મહિનામાં વધારેમાં વધારે ઉપયોગ કરી, સારામાં સારા કાર્યો કરી અને સારામાં સારું દાન કરી અને મોક્ષ તરફ વળવા માટેનો આ એક મુખ્ય રસ્તો છે. આપણા વડીલો માલ પૂવાનું દાન પણ મહત્વ ગણતા હતા. આજે પણ આ પરંપરા ચાલુ જ છે અને આપણે પણ આવનાર પેઢીને આ બધું જ્ઞાન

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
1: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: મિત્રો, આ સાથે જ આજનો એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મનું

હતો રાજા હિન્દુસ્તાની, જેને સંગીત આપ્યું હતું નદીમ શ્રવણે, ગીતકાર હતા સમીર. કાર્યક્રમમાં આપે સાંભળ્યા ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ગવાયેલું ગીત. હવે થોડી જ વારમાં 10:30 સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.

ફિલ્મ સંગીતમાં હમણાં જ આપે સાંભળ્યું પુષ્પા ટુ ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલના સ્વરમાં. સંગીતકાર હતા દેવી શ્રી પ્રસાદ. હવે સાંભળીએ અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના સ્વરમાં રોકી ઓર રાની કી પ્રેમ કહાની ફિલ્મનું આ યુગલ ગીત.

કાર્યક્રમના અંતમાં આપે સાંભળ્યું તેરી બાતો મેં એસા ઉલઝા જિયા ફિલ્મનું ગીત, રાઘવ, તનિષ્ક બાગચી અને અસીસ કૌરના સ્વરમાં. આ સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે સૃષ્ટિ ભટ્ટ. સૌ પ્રથમ સાંભળીએ માધવ રામાનુજની રચના સૃષ્ટિ ભટ્ટના સ્વરમાં.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. કલાકાર હતા સૃષ્ટિ ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં બરાબર 11 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 290 અને નિફ્ટીમાં 100 કરતાં વધુ અંકોનો ઉછાળો. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ કહ્યું કે તેઓ ભારતની સહભાગીદારી સાથે અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આતુર. ગુજરાત અને રશિયાના અસ્ટ્રાખાન વચ્ચે વેપાર, શિક્ષણ અને શિપબિલ્ડિંગ સહિતના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ માટે સહમતી સધાઈ. વિધાનસભાની અંદાજ જાહેર હિસાબ સહિતની 4 અલગ અલગ સમિતિઓની જાહેરાત. સ્વ વસ્તી ગણતરીમાં નાગરિકોને ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી. સાયન્સ સિટી અમદાવાદ ખાતે ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવેઝ ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ પર 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા યોજાઈ. બોટાદના ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલો નદી સાફ કરવાના અભિયાનનો સંતો અને નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનોએ શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ, ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ 1ની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી આગાહી. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા અને ચંદીગઢના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. મધ્યપ્રદેશના ભોપાલમાં અંડર 18 પુરૂષ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની 4થી અને અંતિમ મેચ 3-3થી ડ્રો રહી. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્તા વિધાનસભા બેઠક પર આજે પુનઃમતદાન. અને પશ્ચિમ બંગાળ સરકારે ભારત બાંગ્લાદેશ સરહદ પર કાંટાળી તારની વાડ બનાવવા માટે સરહદ સુરક્ષા દળને જમીન સોંપવાનું શરૂ કર્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

0: આપ ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. સૌ પ્રથમ સાંભળશો આશા ભોંસલેને ફિલ્મ બસેરામાં.
1: અચ્છા.

લતા મંગેશકરને આપ સાંભળી રહ્યા હતા, ફિલ્મનું નામ હતું ઘર. હવે સાંભળીએ આરતી મુખર્જીને માસૂમ ફિલ્મમાં.

હિન્દી ફિલ્મ સંગીત આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. નીના મહેતા રાજેન્દ્ર મહેતાને સાંભળીએ. રચના છે સુદર્શન ફકીરની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: मन की बात है जन जन की, सभी की, कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें, रविवार 31 मई सुबह 11 बजे मन की बात.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: હવે સાંભળીએ સોનુ નિગમને, ગીતના શબ્દો છે તું નહીં તો તેરી યાદ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: मन की बात है जन जन की, सभी की, कुछ अपनी सी. संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक. होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. इसके अलावा आकाशवाणी और दूरदर्शन के YouTube चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से भी. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના

0: નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

મુન્નાવર રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તો અને વેટરન્સ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિયોલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તામિલનાડુમાં આજે મુખ્યમંત્રી સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારમાં 23 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં 3 મહિલા મંત્રીઓનો સમાવેશ. પશ્ચિમ બંગાળમાં હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં અલગ અલગ સ્થળોએ વરસાદ થયો હોવાના અહેવાલ. ડાંગમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. સાપુતારાના પહાડો પર ધુમ્મસની ચાદર છવાઈ. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 290 અને નિફ્ટીમાં 100 કરતાં વધુ અંકોનો ઉછાળો. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે નવી દિલ્હીમાં ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીયો ગોર સાથે મુલાકાત કરી. કેન્દ્રીય શિક્ષણમંત્રીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા મેટા, ગૂગલ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે અને મધ્યપ્રદેશના ભોપાલમાં અંડર 18 પુરૂષ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી શ્રેણીની ચોથી અને અંતિમ મેચ 3-3 ડ્રો રહી. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના 90 વર્ષના આ ગૌરવશાળી અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજની આ વિશેષ મુલાકાતમાં આપણે આવકારીએ છીએ એવા જ એક પ્રતિષ્ઠિત ટોપ ગ્રેડ કલાકારને, જેમણે વર્ષો સુધી પોતાના સૂર, લય અને સાધનાથી શ્રોતાઓના હૃદયમાં અનોખું સ્થાન બનાવ્યું છે. ચાલો પંડિત મહેન્દ્ર ટોકે સાથે તેમની સંગીતમય યાત્રા, અનુભવ અને આકાશવાણી સાથેના અમૂલ્ય સંબંધ વિશે વધુ જાણીએ. પ્રણામ પંડિતજી.
2: નમસ્કાર.
1: આપકા સ્વાગત હૈ આકાશવાણી કે સ્ટુડિયો મેં.
2: બહોત બહોત શુક્રિયા
1: પંડિતજી. સબસે પહેલે આપ યે બતાએંગે આપ કિસ ઘરાને પરંપરા કા

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ,
1: વસાણો.
2: અજાણ્યા એપ થી બચો.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
5: અને હું કૃપા જીવરાજાની.
4: કૃપાબેન, વેકેશનનો માહોલ છે.
5: હા, અને વેકેશન આવે ને એટલે ઘણા બધા લોકો ફરવા પણ જાય, નવા નવા સ્થળોની મુલાકાત લે, કોઈ હિલ સ્ટેશન પર જાય, કોઈ યાત્રા કરવા જાય. પણ સૌથી વધારે મજા આવે ને ભાવનાબેન, તો એ મામાના ઘરે જવા.
4: હા, બસ હું પણ તમને એ જ કહેવાની હતી કે વેકેશન આવે એટલે મામાનું ઘર યાદ આવે, અને મામાના ઘરની સાથે સાથે મામા, મામી, નાની એ બધાના લાડ પ્યાર પણ યાદ આવે.
5: હા, અને પરીક્ષાના સમયથી આપણે એવું કરતા હોઈએ આયોજન કે ક્યારે જલ્દી વેકેશન પડે, અને મામા અને સાથે સાથે માસી પણ આવે ને, એમના દીકરા દીકરી ને એમાં પણ ખૂબ મજા આવે.
4: હા, મજા આવે. અને કૃપાબેન, આ બાળકો તો મામાના ઘરે જાય જ, પણ માતાઓ પણ આ વેકેશનની રાહ જોતી હોય છે, કારણ કે એમને પણ પોતાના પિયરમાં જવા મળતું હોય છે. ભાઈ બહેન, માતા પિતા બધાને મળવાનું થતું હોય છે,
5: અને એ જે નિર્દોષ મસ્તી અને આનંદ છે ને, એ બાળપણમાં હોય એ તો હવે જ્યારે આપણે મોટા થઈએ ને ત્યારે કદાચ જવાબદારીઓમાં ખોવાઈ જતું હોય છે.
4: હા, ત્યારે બધા મામા માસીના બાળકો ભેગા થાય, તોફાન મસ્તી થાય, એ છે ને એ ખરેખર જીવનભરનું સંભારણું બની રહેતું હોય છે.
5: હા, અને મામાનો પ્રેમ આમ કહીએ ને તો અનોખો જ છે. અને એમાં એમ કહેવાય છે કે બે બે વાર માનું નામ આવે.
4: હા,
5: એટલે પ્રેમનો અહેસાસ અને એ નિસ્વાર્થ પ્રેમ છે ને એ અલગ જ છે.
4: ખરેખર મામા કહો કે માસી કહો,
5: હા,
4: માસી પણ એવું જ પાત્ર છે. માસી એટલે કે માં જેવી જે વ્યક્તિ હોય એ માસી.
5: સાચી વાત છે. અને આટલી બધી આપણે વાતો કરીને તો મને એક સરસ મજાની કવિતા યાદ આવી ગઈ.
4: વાહ વાહ, થઈ જાય કૃપાબેન.
5: હા, એ છે મહેક મોસાળની. બમણો થતો એ હૈયાનો ઉમળકો, જ્યારે ટહુકો થતો મામાના ઘરનો. અનુભૂતિ થતી એવી તો ઘણી, કે જાણે પહોંચી ગયા હો સ્વર્ગ ભણી.
4: વાહ,
5: મીઠા સ્નેહ મામા મામીના, ને લાડ ખજાના નાના નાનીના. એમાં એવું લાગતું કે મળી ગયા જાણે કુબેરના ખજાના. ભૂલાઈ જતા દરેક દર્દ ને દુઃખ પળભરમાં, જ્યારે હૈયે ભરતા મીઠા સંભારણા મોસાળના. મન હજુ ચાહે છે મારું કે ફરી બનું હું બાળ નાનું, ત્યજી નાખું દુનિયાની હર સુખ સાહેબી, જો ફરી મળી જાય રમવા ઘર મામાનું. તરોતાજા છે હજુ મનમાં મારા યાદોનો ખજાનો, સચવાયેલી છે હજુ મારા હૈયાના ખૂણે મારી મહેક મોસાળની.
4: વાહ વાહ. અને તમે જે કુબેરના ખજાનાની વાત કરી ને કૃપાબેન, તો ખરેખર નાનપણમાં આપણે મોસાળ જઈએ ત્યારે કુબેરનો ખજાનો મળી ગયો હોય એવું જ લાગે, કારણ કે ઉનાળાની સિઝન હોય એટલે ખાવા પીવાની અનેક વસ્તુઓ મળતી હોય છે. ચાહે એ કેરી હોય, આઈસ્ક્રીમ, કેન્ડી લઈ લો, બસ મામાને ત્યાં જઈને મોજ જ કરવાની હોય.
5: સાચી વાત છે. ભલે એ આપણે થોડા દિવસો માટે જ જતા હોઈએ, પણ એ એક કાયમ માટે આપણા મનમાં સચવાઈ રહે છે.
4: હા, અને અત્યારે કૃપાબેન આપણે કોઈ સરખામણી નથી કરતા, પરંતુ અત્યારે વિભક્ત કુટુંબ જ્યારે થઈ ગયા છે ત્યારે એક જ બાળક હોય એટલે એ ભાઈ બહેનના પ્રેમથી પણ વંચિત રહેતું હોય, તો આવા સમયે ખરેખર મામા મોસાળ જવામાં આવે ને તો ભાઈ બહેનનો

0: પ્રેમ પણ મળી રહેતો હોય છે.
1: સાચી વાત છે. તો આજે આપણે આટલી સરસ વાતો કરીને તો બધા પોતપોતાના મામાના ઘરે પહોંચી ગયા હશે એવું લાગે છે.
0: હા, અને ઘણા તો ત્યાંથી જ આ કાર્યક્રમ સાંભળતા હશે કૃપાબેન. અને આજે આપણે લેવાના છીએ શ્રોતા મિત્રોના પત્રો.
1: વાહ વાહ, તો શરૂઆત આપણે કયા પત્રથી કરવાના છીએ?
0: સૌ પ્રથમ આ પત્ર છે તાલુકો થરાદ ગામ પઠામડા નેનોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં હિરજીભાઈ. જોયું ને કૃપાબેન, ખેતરમાં રહીને પણ આપણા શ્રોતાઓ સાંભળતા હોય છે, કામની સાથે સાથે રેડિયો તેમનો સંગાતી હોય છે,
1: સાથે સાથે પ્રતિભાવો પણ પાઠવે છે.
0: હા, તેનો ખરેખર આપણને આનંદ છે. તેઓ લખે છે કે આજે હું ઘણા દિવસો પછી પત્ર લખું છું, તો મારો આ પત્ર જરૂરથી વાંચજો. 19 માર્ચ ગુરુવારના દિવસે પંખી વિશે જે વાત કરી તે મને ખૂબ જ ગમી. ચકલીનું ગીત પણ ગમ્યું. અમે ખેતરમાં રહીએ છીએ, અમારે ઘરે ખૂબ જ પંખીઓ આવે છે. મને ઉનાળો ખૂબ જ ગમે છે અને તમારો આ કાર્યક્રમ દર ગુરુવારે અને રવિવારે આવે છે તે નિયમિત સાંભળું છું. આવો સરસ કાર્યક્રમ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારા ગામમાં બસ પણ આવતી નથી. ગામમાં ટપાલ પેટી ન હોવાથી અમારે પત્ર નાખવા માટે અમારા ગામથી દૂર 16 કિલોમીટર થરાદ જવું પડે છે. તો હિરજીભાઈ, ખૂબ ખૂબ આભાર આપે આટલી તકલીફ ઉઠાવીને પણ પ્રતિભાવ આપ્યો છે, પત્ર લખ્યો છે, આપનો ખૂબ ખૂબ આભાર.
1: આ પત્ર છે આપણા નિયમિત શ્રોતા જે જામનગરથી છે, બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણાબેન, ફાલ્ગુનીબેન, હિના તથા ઋષિતાબેનનો. તેઓ કહે છે કે આપણા જીવનમાં સંતોષ નથી, પણ ભગવાને દીધું છે તેમાં આપણે સંતોષ રાખવો જોઈએ. આટલા સરસ મજાના વાક્યથી તેમણે પત્રની શરૂઆત કરી છે. અને તેઓ કહે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ અને તેમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 29ના રોજ કાર્યક્રમમાં જે મુલાકાત રજૂ થઈ એ ખૂબ જ ગમી છે તેમને, અને માનવ જીવન અને પક્ષીઓની જે વાત કરી એ તેમને ખૂબ મજા આવી સાંભળવાની. તારીખ 22ના રોજ વિશ્વ જળ દિવસ નિમિત્તે જે પાણીની વાતો કરી, પાણીના બચાવની વાતો કરી તે તેમને ખૂબ ગમી છે. એ ઉપરાંત બાળકોની લગતી તેમજ પાણીની ગુણવત્તાની આ બધી જે આપણે માહિતી આપી એ તેમને ખૂબ રસપ્રદ લાગી છે. અને તેઓ કહે છે કે કાર્યક્રમ પ્રસ્તુત કરનાર બંને બહેનોને ખૂબ ખૂબ અભિનંદન છે. અને બીજો પત્ર પણ તેમનો મળ્યો છે ભાવનાબેન, તેમાં તેઓ લખે છે કે તારીખ 29ના રોજ દીક્ષિતાબેનની મુલાકાત તેમને ખૂબ ગમી અને જે કિચન ગાર્ડનની તેમણે વાતો કરી તેમાં ઘણું જાણવા મળ્યું. અને કાર્યક્રમ રજૂ કરતા બહેનો જે મીઠી મીઠી વાણીથી કાર્યક્રમનું સંચાલન કરે છે તે તેમને ખૂબ પસંદ પડે છે. અને આ સાથે તેમણે તેમની પસંદગી પણ મોકલી છે. તેઓ લખે છે કે તેમને નવરંગ ચુંદડી ફિલ્મનું ગીત સાંભળવું છે.
0: ચોક્કસ કૃપાબેન, તેમની પસંદગીનું આ ગીત આપણે સૌ સાથે મળીને સાંભળીએ.

વાહ, સરસ મજાના ગીત બાદ હવે પછી બીજો પત્ર પણ લઈ લઈએ. આ પત્ર છે જગદીશ ગોહિલ, ગારિયાધરથી તેઓ લખે છે. અને તેઓએ પત્રમાં જણાવ્યું છે કે માનનીય અટલબેન, ભાવનાબેન, કૃપાબેન, આપનો પરિવાર, આકાશવાણી સ્ટાફ, મિત્રો, સ્નેહીઓ બધા કુશળ, તંદુરસ્ત અને મજામાં હશો. બીજા અને ચોથા રવિવારે સહિયરમાં સૌરાષ્ટ્રના નારી સંતોની શબદગાથા શ્રેણી શરૂ કરાઈ છે, તેથી ખૂબ જ આનંદ થયો. નિરંજનભાઈ રાજ્યગુરૂની આ શ્રેણીમાં આ વખતે તોરલની વાણી જે ગીતાબેન ચૌહાણે પ્રસ્તુત કરી તે અદભુત રહી. 5 એપ્રિલ રવિવારના રોજના કાર્યક્રમ વિશે તેઓએ લખ્યું છે કે બહેનો પોતાના પગ પર ઊભી રહે અને જીવનની ક્ષણોને સાકાર કરી શકે તેવા પર્યાવરણવિદ જસદણના કાજલબેન ઝાલાની મુલાકાત ખૂબ સરસ રહી. અટલબેન ભાવનાબેને સુંદર સંકલન કરેલ છે અને પુરૂષોત્તમ ઉપાધ્યાયની ગાયેલી ગઝલ પણ ખૂબ જ ગમી. 26 માર્ચ રામનવમીના રોજ મર્યાદાના પુરૂષોત્તમ એવા રામજીના જીવનની ઝરમર અને 3 ભજન વાતાવરણને આધ્યાત્મિક વાઘા પહેરાવી ગયા. 16 એપ્રિલ ગુરૂવારના રોજ મીનાબેન લખતરિયા લાલાવદરની વાતચીત, તેમની સાથે કાજલબેનની પણ માહિતીપ્રદ વાતો ખૂબ જ ગમી. ખાસ તો દેશી કાઠિયાવાડી ભાષામાં જે રજૂઆત થતી હતી તે બહુ જ વાસ્તવિક અને શુદ્ધતાનું પ્રમાણ વ્યક્ત કરતી હતી. ભાવનાબેન, અટલબેન તેમજ કૃપાબેન સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને કૃપાબેન, તેઓએ જાન્યુઆરી મહિનાના એક કાર્યક્રમ વિશે પણ જણાવ્યું છે કે 18 જાન્યુઆરીના રોજ સોનલબેન પાટડિયાનો વાર્તાલાપ ખૂબ જ ગમ્યો, જેમાં

0: તેમણે શરબત અને મુખવાસની રેસીપી આપી તે ખૂબ જ ઉપયોગી હતી. વારસાનો વૈભવ કાર્યક્રમ જેમાં જૂના શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે બીનાબેન ત્રિવેદીએ રજૂ કરેલ તે પણ ખૂબ જ ગમ્યા.
1: જી,
0: 18 એપ્રિલના રોજ પ્રસારિત થયેલ આપણો અમૂલ્ય વારસો શિલ્પ સ્થાપત્યમાં આપણા મંદિરો, કૃપાબેન જીવરાજાની કાનનબેન છાએ લીધેલ મુલાકાત માહિતી આપી ગઈ. આ ઉપરાંત તેઓએ 22 માર્ચ જળ દિવસના સંદર્ભમાં જણાવ્યું છે કે જળ અને મહિલાઓના જીવન ઉપર તેની અસર, જવાબદારી અને ફરજ, આ વિષયનો વાર્તાલાપ જળ દિવસ નિમિત્તે એક સંદેશ સમાન હતો અને તેઓને જળનું નિષ્પંદન કરતું ગીત આઠે કુવાને નવ પાવઠા હોજીરે એ સાંભળવું છે.

0: અને હવે ફરીથી પાછા આપણે પત્ર પર આવીએ.
1: હા,
0: હવે પછી કયો પત્ર છે એ કહો.
1: હવે પછીનો પત્ર છે આપણા શ્રોતા મિત્ર રમેશભાઈ ભાટિયાનો, અને જેઓ ખેડા જિલ્લાના તાલુકા નડિયાદના ગામ ઉમરસેડાથી આપણને પત્ર લખી રહ્યા છે. તેઓ બંને બહેનોને વંદન સાથે એક સરસ મજાની કવિતાથી શરૂઆત કરે છે.
0: વાહ.
1: અકેલા હું મેં મેરી જિંદગી મેં, સિર્ફ આકાશવાણી કો ઢૂંઢતા હું, જિંદગી જીને કી ઉસમે મનોરંજન કી હવા ઢૂંઢતા હું, અર્ચના કી ભક્તિ મેં સુબહ કો પ્રભુ કે દર્શન ઢૂંઢતા હું, મેરી મંઝિલ કો સુગમ સંગીત કી બહાર લે ગઈ, વો બહાર મેં મેં ગુજરાતી ગીતો કી લહેર ઢૂંઢતા હું, ખો ગયા હું મેં બેહોશ બનકર વો મીઠે નગમો કી યાદ મેં, વો યાદો કે બગીચે મેં ગુલમહોર કા ફૂલ ઢૂંઢતા હું, ન જાને કહાં ખો ગયે હૈ મેરી શાયરી કે સિતારે, વો સિતારો મેં મેં મેરી સહિયર મેં શાયરી કે રંગ ઢૂંઢતા હું, મુજે જિંદગી મેં જીને કી દવા નહીં મિલતી, મેરા મન આકાશવાણી મેં મનોરંજન કા બગીચા ઢૂંઢતા હૈ.
0: વાહ. એમણે કૃપાબેનના કવિતામાં ઘણા બધા કાર્યક્રમોનો ઉલ્લેખ કરી અને ખૂબ સુંદર રજૂઆત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
1: અને આપણા શ્રોતા મિત્ર બાબુભાઈ દરજી, શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણાબેન, ફાલ્ગુનીબેન, હિનાબેન અને ઋષિતાબેનનો અન્ય એક પત્ર પણ ભાવનાબેન આપણને મળેલ છે. અને હંમેશ પ્રમાણે તેઓ કહે છે કે સહિયર કાર્યક્રમ અમારો ખૂબ જ મનપસંદ કાર્યક્રમ છે અને નિયમિત કાર્યક્રમ સાંભળે છે, અને એમાં જે મુલાકાતો અવનવી માહિતીઓ રજૂ થાય છે એ તેમને ખૂબ પસંદ પડે છે. અને બહેનોના જે સંઘર્ષની વાત છે એમાં ખાસ કરીને 5 તારીખે કાજલબેનની મુલાકાત હતી, એ પણ એમને ખૂબ ગમી. એમાં તેમને ઘણું જાણવાનું મળ્યું અને અલગ અલગ મંડળમાં તે જોડાયેલા છે એની જે વાતો કરી. આ ઉપરાંત ઘણી બધી પ્રવૃત્તિઓ બહેનો કરતા હોય છે પોતપોતાના રોજિંદા જીવનની સાથે સાથે, તો એ વાતો સાંભળવાની પણ તેમને ખૂબ મજા આવે છે અને કંઈક નવી પ્રેરણા પણ મળે છે. અને આ કાર્યક્રમ આ જ રીતે સતત ચાલતો રહે તેવી તેમણે આશા વ્યક્ત કરી છે, અને બધા શ્રોતાઓ, બધા બહેનો સદા હસતા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરી છે.
0: વાહ. બધાના જે પત્રો મળ્યા એના ઉપરથી આપણે એક જ વાત કહેવાની કે આપણે હર હંમેશ કોઈ પણ કાર્યક્રમનું પ્રસારણ કરીએ છીએ તેમાં એક જ વાત ધ્યાનમાં રાખીએ છીએ કે શ્રોતાઓને ઉપયોગી થાય અને જે લોકો સાંભળતા હોય એમને કંઈક એમાંથી નવી વાત જાણવા મળે. આ બધી જ બાબતને ધ્યાનમાં રાખીને આપણે કાર્યક્રમો બનાવતા હોઈએ છીએ.
1: હા, અને આ સાથે તેમણે તેમની પસંદગી મોકલેલી છે. તેમણે રામાપીરનો હેલો સાંભળવો છે.
0: ચોક્કસ રામાપીરનો હેલો આપણે બધા સૌ સાથે મળીને સાંભળીએ.
2: હે રણુજાના રાજા અજમાલજીના બેટા.

0: વાહ, પત્રો અને ગીતો સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. શ્રોતા મિત્રોને જણાવીએ કે આ જ રીતે પત્ર લખતા રહેજો
1: અને કાર્યક્રમ સાંભળતા રહેજો.
0: પત્ર લખવાનું સરનામું છે કેન્દ્ર નિયામક શ્રી સૈયર કાર્યક્રમ પંડિત સીતારામ માર્ગ આકાશવાણી રાજકોટ 36001.
1: અને ઈમેલનું સરનામું પણ આપણે જણાવી દઈએ. આકાશવાણી રાજકોટનું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com rajkotsahyar@gmail.com.
0: તો કૃપાબેન, હવે સહિયર કાર્યક્રમ સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે. શ્રોતાઓ પાસેથી વિદાય લઈએ. આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ.
0: નમસ્કાર.

0: બરાબર 1 વાગે સાંભળીશું.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન સુરીલા સફર યે કાર્યક્રમ થોડી હી દેર મેં.

0: બનભૂલ.
1: પાંચ દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. ભારત અને ઇટાલીએ ગઈકાલે દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું ભરતા તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતથી ઇટાલીમાં ભારતીય

0: તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇટાલી ડિઝાઇન અને તેની ચોકસાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભારતની ઓળખ સ્કેલ, પ્રતિભા અને નવીનતાના પાવરહાઉસ તરીકે છે.
1: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 टू 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है.
0: તામિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની સરકારે તેના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં કોંગ્રેસ પક્ષના 2 સભ્યો સહિત 23 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે મંત્રીમંડળની સંખ્યા વધીને 32 થઈ છે, જેમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે લગભગ 6 દાયકા બાદ રાજ્ય મંત્રીમંડળમાં પાછી ફરી છે. નવા મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે આજે લોકભવનમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સરકારને ટેકો આપનારા ગઠબંધન પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. 16મી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજે બંધારણીય પરંપરા અને ભાષાકીય સમાવેશકતા પર ભાર મૂકતા શરૂ થયું. પ્રોટેમ સ્પીકર ચંદ્રમોહન પટોવારીએ ગૃહની અધ્યક્ષતા કરી અને નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. એક મહત્વપૂર્ણ પગલામાં આસામના વિવિધ ભાષાકીય વારસાને માન આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતીને પગલે વિધાનસભાએ આદિવાસી ધારાસભ્યોને તેમની માતૃભાષામાં શપથ લેવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તેમણે ટકાઉ કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે સમયસર અમલીકરણ અને અદ્યતન તકનીકોનો સ્વીકાર કરવા પર ભાર મૂક્યો, જેથી જોડાણ અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવી શકાય. તેમણે અધિકારીઓને માર્ગ સલામતી અને ટકાઉપણું જાળવી રાખવા માટે નિવારક પગલાં અને મજબૂત પ્રતિભાવ પ્રણાલીઓ સાથે ચોમાસાની સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વયોવૃદ્ધ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિઓલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પોતાના ભાષણમાં સંરક્ષણ મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાયમાં ભારતના યોગદાનને યાદ કર્યું. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 79મા સત્ર દરમિયાન ફેફસાના આરોગ્ય તપાસ પર મંત્રી પરિપ્રેક્ષ્ય પર એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ટીબી અને અન્ય ફેફસાના રોગો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓનો નોંધપાત્ર રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પરીક્ષણમાં વિલંબ ઘટાડવા, મોલેક્યુલર પરીક્ષણ પ્લેટફોર્મ, છાતીના ડિજિટલ એક્સરે, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્ક્રીનિંગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ JPCના સભ્યોએ આજે ગુજરાતના ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. હવે વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યા બાદ સમિતિ બપોરે પત્રકાર પરિષદમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પી ચૌધરીના વડપણ હેઠળની JPCના સભ્યો મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે.

ગઈકાલે ગુજરાત સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીએ ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ ખાતે 3 નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસ રૂપે આ કેન્દ્ર શરૂ કરાયા છે. આ કેન્દ્રોના ઉમેરા સાથે પ્રિલિમિનરી પરીક્ષા માટેના કુલ કેન્દ્રોની સંખ્યા 80થી વધીને 83 થઈ છે. યુપીએસસીના જણાવ્યા અનુસાર લગભગ 23,000 ઉમેદવારોએ આ નવા કેન્દ્રો ઉપર અરજી કરી છે. યુપીએસસીને આ વર્ષે સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષા માટે કુલ 8,19,000થી વધુ અરજીઓ મળી છે. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ માનક નિયંત્રણ સંસ્થા CDSCOએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત માનવ શરીર પર બહારથી જ ઉપયોગ કરવા માટે છે. તેના વેચાણ અને વિસ્તરણ માટે કોસ્મેટિકનું ઉત્પાદન અને આયાત કોસ્મેટિક નિયમો 2020ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. સંસ્થાએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત સફાઈ, સુંદરતાને પ્રોત્સાહન આપવા અથવા માનવ શરીરના દેખાવમાં ફેરફાર કરવા માટે છે. કોસ્મેટિક ઉત્પાદનોમાં પ્રતિબંધિત ઘટકોનો ઉપયોગ, લેબલ પર ભ્રામક દાવાઓ, સારવાર માટે કોસ્મેટિકનો ઉપયોગ અને ઇન્જેક્શન દ્વારા તેના ઉપયોગ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે. પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે કે હવે તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. મદ્રેસા શિક્ષણ વિભાગે એક નિર્દેશ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી લઘુમતી બાબતો અને મદ્રેસા શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગો શરૂ કરતા પહેલા વંદે માતરમ ગાવાનું રહેશે. આ નવો આદેશ અગાઉની માર્ગદર્શિકા અને પ્રથાઓમાં પરિવર્તન દર્શાવે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન માટે તનતોડ મહેનત કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી વિજય મેળવીને પ્લે ઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણીની પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રતિનિધિમંડળ તેમજ વરિષ્ઠ પત્રકારો સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળના જેપીસીના સભ્યો મંગળવારથી રાજ્યના પ્રવાસે છે. ગઈકાલે રાજ્ય સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ ન્યાયમંત્રીઓની બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે, જેમાં પ્રતિનિધિમંડળના વડાઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ મંત્રીસ્તરની ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આજે બ્રાઝિલ, ચીન, ભારત, ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, ઇન્ડોનેશિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાતના પ્રતિનિધિમંડળોનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના આરોગ્ય વિભાગ દ્વારા વર્લ્ડ હાઇપરટેન્શન મહિના નિમિત્તે વિવિધ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે નાની દમણ ટેક્સી સ્ટેન્ડ ખાતે પર્યટકો, ટેક્સી ડ્રાઈવર અને સ્થાનિક નાગરિકો માટે વિશેષ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકા ટંડેલે પ્રતિક્રિયા આપી હતી.
1: આ વર્લ્ડ હાઇપરટેન્શન મંથ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, જે 16 જૂન 2026 સુધી ચાલશે. એના અંતર્ગત દમણ વિસ્તારમાં ઘણા બધા કેમ્પ, અવેરનેસ કેમ્પ પણ લાગશે. તો આજે જે આપણે અહીંયા કેમ્પ રાખ્યું છે એમાં આપણું ટીબી ચેક થાય છે, બીએમઆઈ ચેક છે, ચેસ્ટનું એક્સરે ચેક થાય છે.

0: એ બ્લડ પ્રેશર છે, બીપી ચેક, એ બધા ચેકઅપ થાય છે અને એ પણ ફક્ત ફ્રીમાં ચેકઅપ થાય છે.
1: મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું સફળતાપૂર્વક લોન્ચિંગ પૂર્ણ કરવામાં આવ્યું. આ સાથે 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજમાંથી 230 મીટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ સ્ટીલ બ્રિજ 3 સ્પાન ધરાવતો બ્રિજ છે. 130 મીટર લાંબા આ સ્પાનને જમીનથી આશરે 14 મીટરની ઊંચાઈએ અસ્થાયી ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને 2 સેમી ઓટોમેટિક જેકની મદદથી સ્વચાલિત પદ્ધતિ દ્વારા આગળ ધપાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના ફૂલમાંથી બનતું પરંપરાગત સૂપ આજે પણ લોકોના આહાર અને આરોગ્ય માટે મહત્વનો ભાગ બન્યું છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતું મહુડાનું સૂપ પૌષ્ટિક તેમજ આયુર્વેદિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. આ અંગે એક સ્થાનિક મહિલાએ પ્રતિક્રિયા આપી હતી.
2: મહુડાનો જે સૂપ છે એ શરીરને તાકાત અને પૌષ્ટિકતા પૂરું પાડે છે અને ઠંડક આપે છે શરીરને. તેથી આદિવાસી લોકો ઉનાળામાં આ સૂપ અઠવાડિયામાં 3 થી 4 વખત પીતા હોય છે. આ મહુડાના સૂપમાં, મહુડાના ફૂલમાં જે છે એ આયર્ન અને કુદરતી સુગર રહેલું હોય છે, જેથી એ શરીરને ઠંડક પૂરી પાડે છે અને પૌષ્ટિક અને ઔષધીય રીતે આ સૂપ માનવામાં આવે છે.
1: બોટાદ જિલ્લાની ગઢડા નગરપાલિકા દ્વારા ઘેલો નદી સાફ કરવાના અભિયાનનો પ્રારંભ કરાયો. સંતો અને નગરપાલિકા પ્રમુખે શ્રીફળ વધેરી કામગીરીની શરૂઆત કરાવી. અંદાજે 20 લાખના ખર્ચે ઘેલો નદીને સ્વચ્છ કરવામાં આવશે. ત્યારબાદ 6 કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી શરૂ થશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું. મહેસાણાના ખેરવા ગામમાં ગંદા પાણીને શુદ્ધ કરવા એરોબિક બ્રેકફિલ્ડ રિએક્ટર પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. તેના થકી ગ્રામ્ય વિસ્તારોમાં વેડફાઈ જતા અને ગંદા પાણીનું વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થાપન કરી તેને શુદ્ધ કરીને ભૂગર્ભમાં ઉતારવામાં આવી રહ્યું છે. 5 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્લાન્ટ દ્વારા 5 તબક્કામાં પાણીનું શુદ્ધિકરણ કરાય છે. આ અંગે જિલ્લા ગ્રામ એજન્સીના પ્રભારી નિયામક હર્ષનિધિ શાહે કહ્યું કે આ કામગીરીથી ગામના ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળશે અને બીજા ગામોને પણ પ્રેરણા મળશે. રાજ્યના કેટલાક જિલ્લામાં મહત્તમ તાપમાન હજી પણ 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યાના અહેવાલ છે. ગત 24 કલાકમાં સૌથી વધારે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો.

0: મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીમાં ગોધરા કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. આ વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને

0: એ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીમાં ગોધરા કેન્દ્ર છે, એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર. વિજ્ઞાપન બાદ સાંભળીશું હિન્દી ફિલ્મ ગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે

संबंधित जिला निवासी अधिक कलेक्टरशी ने फरियाद करी शकाय छे। हवे तो माय राशन मोबाइल एप द्वारा राशन कार्ड ने लगती विविध माहिती तेमज मेळवेला अनाज ना जत्था नी रसीद मेळवी शकाय छे तथा फरियाद नोंधावी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अरजी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે। હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે।

0: ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0793-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0793-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0793-232-5490.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો 999-8389-833, 999-8389-833.

1903 की बेटी फिल्मना गीता पे संभली लता मंगेशकरना वाचमा આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ 102.2 પૂર્ણાંક દેશાંશ મેગાહર્ટ્ઝ પરથી એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હવે પ્રસ્તુત છે.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
1: દોબદન ફિલ્મ છે આશા ભોસલે.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: ಮಹಮ್ಮದ್ ರಫಿ ಅನ್ನ ಲತಾ ಮಂಗೇಶ್ಕರ್ನೇ આપી સાંભળ્યા મેલા ફિલ્મનું આ ગીત હતું અને હવે સાંભળીએ મર્યાદા ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં ફરી એકવાર
1: તું ભી આ જા કે આ ગઈ रुत

હિન્દી ફિલ્મ સંગીતના ગુલમોહર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ રાજકુમારનું આ ગીત લતા મંગેશકર અને સાથીઓના વાચમાં. અને હવે સાંભળીએ ફિલ્મ પ્યાર કા મોસમનું આ ગીત મોહમ્મદ રફી અને લતા મંગેશકરના અવાજમાં.

લોફર ફિલ્મ આ ગીત આપે સાંભળે મોહમ્મદ રફીના અવાજમાં. લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં છે ફિલ્મ દૂસરા આદમીનું ગીત.

અમિત કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં લવ સ્ટોરી ફિલ્મના ગીત આપે સાંભળ્યું. અને હવે સાંભળીએ બેતાબ ફિલ્મના ગીત શબ્બીર કુમાર અને સાથીઓના અવાજમાં.

बेताब फिल्मका गीत शब्बीर कुमारना स्वरमा आपले सांभळ्यो. श्रोता मित्र साथे आजनो आ हिन्दी फिल्म संगीतनो गुलमोहर कार्यक्रम अहीं समाप्त करीए छे. आकाशवाणीना गोधरा केन्द्रनो आ प्रसारण छे. 7:10 થવા જાય છે. થોડી જ ભરમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર અમે રિલે કરીશું.

0: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वांचे छे। मुख्य समाचार। वर्ष 2029 देश में एक राष्ट्र एक चूंटणी लागू थशे तो राज्य में वर्ष 2034 विधानसभा चूंटणी योजाशे। संयुक्त संसदीय समिति वडा पीपी चौधरी नुं निवेदन। વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત। સાબરકાંઠાની ભોલેનાથ ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત। સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી। રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો। સમાચાર વિગતવાર। એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવ અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું કે દેશમાં એક સાથે ચૂંટણી થવી તે સુધારા માટે વિવિધ રાજ્યોમાં જઈ જેપીસીએ લોકોને સાંભળ્યા। આ જ કડીમાં સમિતિએ ગુજરાતમાં પણ વિવિધ નિષ્ણાતોના પ્રતિભાવ મેળવ્યા છે। ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પછી સરકારનો સમયગાળો 5 વર્ષનો જ રહેશે। બાકીના સમય માટેની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર નિર્ણય કરશે। વર્ષ 2029માં જો દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થઈ જશે તો વર્ષ 2034માં તમામ ચૂંટણીઓ એક સાથે યોજાશે તેમ પણ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું।
1: 2027 કા જો ચુનાવ હોગા, ચુનાવ હોને કે બાદ મેં અગર કોઈ કાનૂન હોગા વો આગે વાલે ચુનાવ પે લાગુ હોગા। 27 કા જો ચુનાવ હોગા 5 સાલ કે લિયે હોગા ઓર 5 સાલ વો સરકાર ચલેગી। और 2029 में अगर कानून लागू होता है तो 2029 के बाद में जो भी विधानसभाओं के चुनाव होंगे और जो भी पार्लियामेंट में चाहे अविश्वास प्रस्ताव या विश्वास का प्रस्ताव जो भी होता तो वो जो नया बिल आ रहा है पार्लियामेंट जिसको पास करेगी उसके तहत ही वो चुनाव रेगुलेट होंगे। तो 32 में जो चुनाव होगा तो अगर 29 में कानून आ जाएगा तो 34 में वापस होगा सबके साथ।
0: લાર્સન એન્ડ ટુબ્રો એલએનટી કંપનીની વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત થઈ। સત્તાવાર યાદી મુજબ રાજ્ય સરકારના સહકારથી તૈયાર થયેલી આ સંસ્થાનો હેતુ યુવાનોને રોજગાર અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાનો છે। અહીંથી 2 પાયલોટ બેચના કુલ 201 તાલીમાર્થીઓની તાલીમ પૂર્ણ થઈ ગઈ। વડનગર ખાતે 45 થી 90 દિવસની તાલીમ પામેલા યુવાનો હાલ સેમિકન્ડક્ટર ફેબ ઉદ્યોગ ધોલેરા, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો પરિયોજના, ખંભાળિયાના સોલાર પાવર પ્લાન્ટ અને પાણીપત રિફાઇનરી પરિયોજના જેવી યોજનાઓમાં 18 થી 20 હજાર રૂપિયા સુધીના સ્ટાઇપેન્ડ પર કામ કરે છે। ગાંધીનગરમાં કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે બ્રિક્સ દેશ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના ન્યાયમંત્રીઓ સાથે મુલાકાત કરી। ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલે કહ્યું કે 21મી સદીની સુલભ, સમયસર અને નાગરિક કેન્દ્રિત ન્યાય પ્રણાલીઓ માટે મધ્યસ્થી અને તેના દ્વારા વૈકલ્પિક વિવાદ નિરાકરણને મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી।
2: सभी देशों ने इस पे सहमति प्रकट की कि आर्बिट्रेशन, मीडिएशन और कंसिलिएशन पे हमें जोर देना चाहिए और जो भी बेस्ट प्रैक्टिसेज जिस जिस कंट्री में है वो आपस में हम शेयर करेंगे, कैपेसिटी बिल्डिंग बनाएंगे, ट्रेनिंग कोई जजेज की या जुडिशियल ऑफिसर्स की जरूरी हुई तो वो आपस में ट्रेनिंग का इंतजाम करेंगे, लेकिन हम ADR को प्रमोट करेंगे।
0: સાબરકાંઠાના તલોદમાં આવેલી ભોલેનાથ ડેરીમાંથી આશરે 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો। આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેડિયાએ કહ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આકસ્મિક તપાસ કરાતા ડેરીમાંથી

0: 5 લાખ રૂપિયાની કિંમતનો માવાનો જથ્થો જપ્ત કરાયો છે. આ સાથે જ ખૂબ જ ગંદકી વચ્ચે બનેલા 550 કિલો અખાદ્ય માવાનો સ્થળ પર નિકાલ કરાયો હતો. એટલું જ નહીં, ભોલેનાથ ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. રાજ્ય પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ 7 થી 21 મે દરમિયાન ગુમ થયેલા 701 લોકોને શોધી કાઢ્યા. આ અંગે રાજ્ય પોલીસ વડા DGP ડોક્ટર KLN રાવે કહ્યું કે રાજ્યના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોના કેસને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના અપાઈ છે.
1: ગુજરાત પોલીસે તાજેતરમાં ઓપરેશન મિલાપ કરીને એક કાર્યક્રમ શરૂ કરવામાં આવેલી છે. ખાસ ઉદ્દેશ એ છે કે જે મિસિંગ પર્સન છે, જે ગુમ થયેલા વ્યક્તિઓને શોધ કરવા માટે એ ઓપરેશન મિલાપ અમે હાથ ધરવામાં આવેલું છે. અને છેલ્લા 15 દિવસમાં અમે લગભગ 701 જેટલા જે ખોવાઈ ગયા છે, જેમાં અમુક મહિલાઓ છે, બાળકો છે, ટીનેજર્સ છે, એ લોકોને મિલાપ કરવા માટે CID ક્રાઇમે એક અભિગમ અપનાવ્યું છે. ઓપરેશન
0: વાવ થરાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGએ 2 લાખ રૂપિયાથી વધુની કિંમતના કેફી પદાર્થ સાથે 3 લોકોની ધરપકડ કરી. થરાદ ટાઉન વિસ્તારમાં વાવ થરાદ હાઇવે તરફથી આવતી કારની પોલીસે તપાસ કરતા 2 લાખ રૂપિયાથી વધુની કિંમતનો અંદાજે 66 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો. આ સાથે જ પોલીસે 7 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કર્યો છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તથા દમણ, દાદરા અને નગર હવેલીમાં કમોસમી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું.
2: જો ફોરકાસ્ટ અગલે 7 દિન કે લીએ હમ દે રહે 21 થી 27 મે તક, 21 તારીખ મોસમ આમતોર પર શુષ્ક રહેગા, લેકિન 22-23 કે લીએ એક કા દો કા સ્થાનો મેં હલકા સે મધ્યમ મેં ગર્જના કે સાથ બારિશ કા સંભાવના રહેગા. મેનલી જો ડિસ્ટ્રિક્ટ 22 તારીખ કો હમ દે રહે, ગીર સોમનાથ, અમરેલી, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ કે લીએ દિયા ગયા હૈ. અધિકતમ તાપમાન હૈ, તાપમાનમાં કોઈ બડા બદલાવ નહીં રહેગા અગલે 7 દિન.
0: અમદાવાદ લાઇવ ટ્રાફિક ડેટા કૃત્રિમ બુદ્ધિમત્તા AI આધારિત આયોજનથી દેશનું અગ્રણી અદ્યતન ગતિશીલ શહેર બનશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા ગૂગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ RMI નામના અદ્યતન ટ્રાફિક બુદ્ધિમત્તા મંચનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાશે. શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે ગૂગલ મેપ્સ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે, તેમ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
3: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે, જે રિયલ ટાઈમ પર મળે છે, એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિશન મેકિંગ કરી શકાય.
0: રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ મહામંડળ ITTF વર્લ્ડ પેરા એલિટ તાઇપે 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે. તાઇવાનના તાઇપે શહેરમાં 17 થી 21 મે સુધી યોજાયેલી સ્પર્ધાની મહિલા સિંગલ શ્રેણીમાં આ સિદ્ધિ મેળવનારા ખેલાડી ભાવિના પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી હતી. સ્પર્ધામાં મહિલા ડબલ્સની સેમીફાઇનલની બીજી મેચમાં તેમણે કોરિયાના મૂન સુંઘેને હરાવ્યા હતા, જ્યારે મહિલા ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સની ફાઇનલ મેચમાં કોરિયાની જોડી સામે તેમનો પરાજય થયો. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ ઋતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નઈની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે અને માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી છે. કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વેની કામગીરીની સમીક્ષા કરતા તેમણે તમામ સાધન સામગ્રી, મોબાઈલ નંબર અને સાધનોને અપડેટ રાખવા જણાવાયું છે. રાજ્ય પોલીસે વસ્તી ગણતરીના નામે

0: થતી છેતરપિંડીથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી. સત્તાવાર યાદી મુજબ વસ્તી ગણતરીના બહાને લોકોને છેતરવા અસામાજિક તત્વો દ્વારા મોકલાતી નકલી લિંક પર ક્લિક ન કરવા તેમજ એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા પોલીસે અનુરોધ કર્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઉત્તરવહીના રૂબરૂ અવલોકનની પ્રક્રિયા આગામી 28 અને 29 તારીખે યોજાશે. અરજી કરનારા ઉમેદવાર આ માટેનું પ્રવેશપત્ર sci.gseb.org અથવા gseb.org વેબસાઇટ પર તેમનો બેઠક ક્રમાંક અને અરજી કરતી વખતે નોંધાયેલા મોબાઇલ નંબર ભરીને આજથી ડાઉનલોડ કરી શકશે. સાબરકાંઠાના વધુ 6 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધારાધોરણ NQAS પ્રમાણપત્ર એનાયત કરાયા. આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર, સંક્રમણ નિયંત્રણ, કર્મચારીઓની સજ્જતા, સ્વચ્છતા વ્યવસ્થા તેમજ દર્દી કેન્દ્રિત સેવાઓ જેવા માપદંડોના મૂલ્યાંકન બાદ રાજપુર, મૌછા, પેઢમાલા, મોયાદ, ઊંચી ધનાળ અને ભાંભુડી આયુષ્યમાન કેન્દ્રને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પ્રમાણપત્ર અપાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વર્ષ 2029માં દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ થશે તો રાજ્યમાં વર્ષ 2034માં વિધાનસભા ચૂંટણી યોજાશે. સંયુક્ત સંસદીય સમિતિના વડા પીપી ચૌધરીનું નિવેદન. વિશ્વસ્તરની તાલીમ સુવિધા સાથે દેશની સૌથી મોટી ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણાના વડનગર ખાતે કાર્યરત. સાબરકાંઠાની બોલેનાર ડેરીમાંથી 2500 કિલોથી વધુનો ભેળસેળયુક્ત માવાનો જથ્થો કબજે કરાયો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને રાજ્યના દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે તાઇવાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ 102.9 દશાંશ મેગાહર્ટ્ઝ પર 7:20 થઈ છે. કિસાન વાણી ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ પ્રસ્તુત છે. બસ હવે થોડી જ વારમાં
2: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈ બહેનોને આપણા દોસ્ત કેતન રાવલ તેમજ
3: પારૂર રાવલના નમસ્કાર.

0: મીઠી,
1: હા,
0: મે મહિનો બેસી ગયો,
1: અને મે મહિનામાં ગરમી પણ વધી ગઈ છે. હા, એટલે મેં તમને શું કહ્યું હતું, આ રૂમમાં બહુ ગરમી લાગે છે, કંઈક કરો. હવે
0: એ બધી વાત તો ઠીક છે, પણ મીઠિયા મે મહિનાની અંદર છે ને, દર સાલ તો છે ને આ બપોર થાય એટલે કેરીનો રસ અને રોટલી, રસ રોટલી ને રસ પૂરી.
1: પણ એક વાત કહો, આ બધું પહેલાના જમાનામાં હતું, અત્યારે તો કશું નહીં, હવે તો કેરીઓ જ જોવા નહીં મળતી તો, અને ભાવતી એ નથી.
0: એ પેલી અત્યારની પેલી બજારમાંથી કેરી લાઈને મોરસ નાખીને મિક્સરમાં મસેડીને તું આલે છે ને, એ રસ ના ભાવે. પણ પેલો કુદરતી કેરી પેલી દેશી હોય અને ગોળીને એનો રસ કાઢ્યો હોય અને એની અંદર ઘી નાખ્યું હોય, થોડું બીજું શું ઉમેરવાનું,
1: સૂંઠ,
0: સૂંઠ ઉમેરી હોય અને પછી એ રસ ને રોટલી કે રસ ને પૂરી ખાધી હોય તો શું ના ભાવે, બોલ.
1: હા ભાવે, કઈ બધું પહેલે ભાવતું તો, હવે તો રસમાં મજા નહીં આવતી, કેરીઓમાં મજા નહીં આવતી, કશું કેરી પહેલે જેવી કઈ મળે છે હવે તો. ખરા ટાઈમે આ કઈક માઉઠું આવી વાવાઝોડું આવી જાય ને બધું પડી જાય છે કેરીઓ.
0: મીઠી વાત બરાબર છે, પણ આ વર્ષ

0: ની વાત કરીએ તો આ મને એમ થાય છે કે આ બા હકાયા છે કે નહીં હકાયા? દર વર્ષે તો આ પેલી અખાત્રી જાય જાય એટલે આ બા હકાઈ જતો. હા
1: હા, તે તો કહું છું, અત્યારનું તો કંઈ નક્કી જ નહીં હોતું
0: એમ ને.
1: હા,
0: પણ નક્કી ના થવા પાછળ પાછું હવામાન પર અસર હોય છે. તમે એમ કહો કે નક્કી નહીં હોતું એટલે આંબો આપણું કહેલું મને
1: નારકા એમ માને છે.
0: આંબા ઉપર અસર હવામાનની થતી હોય છે, અને પાછા કોક વર્ષે તો પેલા બે અધિક માસ નહીં આવી જતા.
1: હા, અધિક માસ આવે છે.
0: તો એની ગણતરી રાખીને આંબો ઘણી વખત તો છે ને મોડો હકાતો હોય છે.
1: પહેલે તો એવું નથી થતું, પહેલે તો બહુ કેરીઓ જોવા મળતી, ખાવા કેટલી બધી મળતી હતી.

0: બે અધિક માસ નહીં આવી જતા.
1: હા, અધિક માસ આવે છે.
0: તો એની ગણતરી રાખીને આંબો ઘણી વખત તો છે ને મોડો હકાતો હોય છે.
1: પહેલે તો એવું નતું થતું, પહેલે તો બહુ કેરીઓ જોવા મળતી, ખાવા કેટલી બધી મળતી હતી, આટલો બધો ભાવે નતો.
0: પહેલા તો આપણે ગોમની શેમમાં નીકળતા તો હોંબાઈ જોવા મળતા, ખબર છે.
1: અને લોકો તગારો ભરી ભરી મફત આપતા હતા,
0: મફત ચાલતા. પણ એનું કારણ તો મારું હોંબળ કે આપણે ગોમમાં શેમની બહાર નીકળતા તો હોંબા જોવા મળતા ને સીધે સીધે.
1: હા, એ તો મળતા હતા.
0: એ હોંબા કઈ જાય
1: એ આ લોકો કાપી કાઢ્યા, વેચી નાખ્યા બધા.
0: ભાઈ આ તો આપણે જાતે જ પેલી ઈંડો આપતી મગડીને કાપી નાખીએ, પછી કહીએ કે ઈંડો મળતો નથી. કઈથી ઈંડું મળે? આખી મરઘી જ આપણે કાપીને ખાઈ ગયા તો પછી ઈંડું મળે?
1: ના મળે.
0: તો આપણે આખો આંબો થડમાંથી કાપીને વેચીને રૂપિયા ઉભા કરી લીધા, તો હવે કેરીઓ આપણે કઈ શોધવા જવાનું? લારી પર જ ને.
1: હા, એવું થઈ ગયું છે.
0: અને લારી વાળો ભાઈ આપણને પેલી પડીકી થી પકવેલી પીડી પચ કેરી આ લઈને ગેર લાઈન, પછી આપણે એને મિક્સરમાં રસ બનાવીને ખાઈએ, પછી મીઠી એમ કે સ્વાદ નથી, કેરી નો રસ ભાવતો નહીં. ભાવે?
1: મને તો ભાવતું નહીં, કેરીએ નહીં ભાવતી, પાકી કેરીએ મને તો નહીં ભાવતી.
0: પણ પેલી આપણે આંબે થી ઉતારીને લાઈન ઘેર પકવતા એ કેરી.
1: હા, એ તો ભાવે ને.
0: એટલે કેરી ના ભાવવાનું કારણ છે કે આપણે અધકચરી કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાઈએ તો કઈથી ભાવે. એટલે એક કહેવત છે ને, ઉતાવળે આંબા ના પાકે.
1: એ કહેવત તો સાચી છે, પણ અત્યારનું તો કશું ભાવતું જ નથી, એવું થઈ ગયું છે.
0: આ તો ભાવના ભાવવાની પાછળનું કારણ નહીં સમજતી. ભાવતું નથી એમ કહે છે, પણ ક્યારે ભાવે? કે આપણે પકવેલી કેરી ખાઈએ તો ભાવે, કૃત્રિમ રીતે પકવેલી કેરી ખાઈએ ના ભાવે. કુદરતી રીતથી પાકેલી કેરી ખાવી જોઈએ, અને એવી રીતે મીઠી આ શાકભાજી હો, આપણે શાકભાજી પછી પેલી રાસાયણિક ખાતરની પદ્ધતિથી ખેતી કરી હોય એ શાકભાજી પણ ના ભાવે.
1: હા, તો શાકભાજીની પણ વાત, એટલે તો હું કહું છું કે મને તો કશું ભાવતું નહીં, શાકભાજી પણ નહીં ભાવતા. એટલું બધું શાક જાતનું લાઈ લાઈને બનાવીએ પણ આમ કંઈક સ્વાદ જ નહીં આવતો.

મિત્રો, આજે વાત કરીશું કેરીનું અથાનું બનાવવાની રીત. કટકીની બરાબરની ભૂખ લાગી હોય, ગરમો રોટલો કે રોટલી હોય, પણ સાથે જો શાક ન હોય તો આપણને રોટલો કે રોટલી ગળે એકલી ઉતરે નહીં. પણ રોટલા કે રોટલીની સાથે જો કેરીનું અથાણું મળી જાય તો સરસ મજાની ટેસ્ટ પડી જાય. અને હા, બે ચાર દિવસથી તાવ આવતો હોય, કશું ખાવાનું ભાવતું ના હોય, આવા સમયે પણ જો કેરીનું અથાણું ખાવા માટે કોઈ આપણને આપે ને તો આપણું મોઢું સારું થઈ જતું હોય છે. હા, આવો જાદુ હોય છે આ કેરીના અથાણામાં. હા, પણ કેરીનું અથાણું વધારે પડતું ખાવું પણ શરીર માટે ઘણી વખત નુકસાનકારક હોય છે, પણ માફકસરનું તો ખાઈ જ શકાય. તો આજે વાત કરીએ કેરીનું અથાણું બનાવવાની રીત વિશે. કેરીનું બે પ્રકારનું અથાણું બને છે, એક કેરીનું ખાટું અથાણું અને બીજું ગોળ કેરીનું ગળ્યું અથાણું. પ્રથમ વાત કરીએ ખાટા અથાણા વિશે. મિત્રો, આ કેરીનું અથાણું આખું વર્ષ સ્ટોર કરી શકાય, એટલે કે રાખી શકાય. અને આ ખાટું અથાણું એ એક જ વર્ષ નહીં પરંતુ બે વર્ષ સુધી જો રાખવું હોય ને તો પણ રાખી શકાતું હોય છે, અને તેના ટેસ્ટમાં કોઈ ફરક પણ પડતો નથી. ગુજરાત રાજ્યમાં મોટાભાગના શહેરો અને ગામડાઓમાં દરેકના ઘરે આ ઋતુમાં કેરીનું અથાણું ચોક્કસ બને. અને કેરીનું અથાણું બનાવવા માટેની કેરીની જાત એટલે રાજાપુરી કેરી. હા મિત્રો, રાજાપુરી કેરીનું નામ સાંભળે એટલે નજર સમક્ષ એક મોટી કેરીનું ચિત્ર ખડું થઈ જાય. હા, બાકીની કેરી કરતો આ રાજાપુરી કેરી કદમાં ખૂબ મોટી હોય છે. તો સૌપ્રથમ તો કેરીનું અથાણું બનાવવા માટે એક કેરીનું માપ લઈએ તો 1.5 કિલો રાજાપુરી કેરીના ટુકડા, તેમાં 2 ચમચી હળદર પાવડર, 3-4 ચમચી મીઠું અને 1 વાટકો સૂકી મેથી સામગ્રી તરીકે લેવાની હોય છે. રાજાપુરી કેરીની જાડી પડી ગઈ હોય એટલે કે ચપ્પુની મદદથી તેને બરાબર કાપી શકાતી નથી તેવી માર્કેટમાંથી કેરી લેવી. અને જો આપણા ઘરે કેરીના ટુકડા કરવાનો સૂડો ના હોય તો વેપારી પાસેથી કેરીના ટુકડા કરાવીને જ ઘરે લાવવા, કારણ કે કેરીના ટુકડા કરવા ખૂબ અઘરું કામ છે. ચાકુથી કેરીના ટુકડા ના થઈ શકે, એના માટે સૂડો જ જોઈએ. એટલે જો આપણે ઘરે લાવીને કેરીના કટકા કરવા હોય તો પહેલાં તો સરસ પાણી વડે કેરી સાફ કરી લેવી. ટુકડા કર્યા પછી કેરીના ટુકડાને હળદર મીઠામાં 24 કલાક પલાળી મૂકવાના, અને તે તૈયાર કરેલા કેરીના ટુકડામાં 2 ચમચી હળદર પાવડર અને 3-4 ચમચી મીઠું ઉમેરવાનું, અને હાથની મદદથી સરસ રીતે તેને ભેળસેળ કરી દેવાના, એટલે કે મિક્સ કરી દેવાના. મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકણ દ્વારા 24 કલાક માટે ઢાંકી દેવા. હવે 24 કલાક પછી કેરીના ટુકડામાં સરસ રીતે મીઠું ચડી ગયું હોય તો તેને એક ડીશમાં કાઢી લેવા. હવે જે બચેલું મીઠાવાળું ખાટું પાણીમાં 1 વાટકો સૂકી મેથીને પાણી વડે સાફ કરી આ ખાટા પાણીમાં 3-4 કલાક પલાળી દેવાની, અને મેથીને પહેલાં સાદા પાણીમાં પલાળી અને પછી 1-2 કલાક ખાટા પાણીમાં ઉમેરી દેવી, જેથી મેથી સરસ રીતે ખાટી થઈ જશે. હવે હળદર મીઠામાંથી કાઢેલા કેરીના ટુકડાને સરસ પાણી વડે સાફ કરી લેવાના છે, અને કોઈ કોટનનું કપડું લઈ તેમાં કેરીના કટકાને પવન આવે તેવી જગ્યાએ 1-2 કલાક સૂકવવા, અને બધા જ કેરીના ટુકડા છૂટા છૂટા ગોઠવી દેવાના. હવે આ ટુકડા તો તૈયાર થઈ ગયા, પછી તેમાં બીજો ઘણો મસાલો ઉમેરવાનો હોય છે, જેમાં 1 વાટકો લાલ મરચું પાવડર, 1 વાટકો મેથીના કુરિયા, 1 નાની વાટકી ધાનાના કુરિયા, 2 ચમચી લીલી વરિયાળી, 1 નાની વાટકી મીઠું અને 1 નાની વાટકી કશ્મીરી લાલ મરચું અને 1 ચમચી હળદર પાવડર અને 1/2 ચમચી હિંગ તેમાં ઉમેરવાની હોય છે. એટલે કે પ્રથમ હવે જ બનાવવું, અને હવે જ બનાવવા માટે એક તપેલીમાં તેલને ગરમ કરવા મૂકવું. 500 ગ્રામ જેટલું તેલ લેવાનું હોય છે, તેલ ગરમ કરવાનું છે, અને તૈયાર કરેલા કુરિયાવાળી ડીશમાં સૌપ્રથમ તજ લવિંગ ઉમેરવું અને ગરમા ગરમ તેલને કુરિયા ઉપર રેડવું, અને ચમચાની મદદથી સરસ રીતે તેને મિક્સ કરી લેવું અને પછી ઠંડા કરી દેવા. હવે ઠંડુ થઈ જાય ત્યાં સુધી જે મેથી પલાળી હતી તેને 4 કલાક થઈ ગયા હોય તો તેને ખાટા પાણીમાંથી ચારણીમાં નિતારી લેવી અને પાણી વડે સાફ કરી તે પલાળેલી મેથીને એક કોટનના કપડા ઉપર પાથરી દેવી અને 15-20 મિનિટ તેને પંખા નીચે સૂકવી દેવા. હવે બનાવેલી હવે ઠંડી થઈ ગઈ હોય તો તેમાં લાલ મરચું પાવડર ઉમેરવું. સૌપ્રથમ 1-2 વાટકો લાલ મરચું પાવડર,

0: અનેક નાની વાટકી કશ્મીરી લાલમરચું ઉમેરી ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવું અને તેમાં તેલ નાખતા જઈને હવેજને મિક્સ કરી લેવાનું. હવે મેથી પણ સુકાઈને 15 મિનિટ થઈ ગઈ હોય તો તેને પણ હવેજ સાથે ઉમેરી દેવી અને હવે ગરમ તેલ નાખતા જઈ ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરતા જવાનું છે. આ કેરીના ખાટા અથાનામાં તેલ અને મીઠું થોડું વધારે રાખવાનું છે. આ ખાટું અથાનું લાંબા સમય માટે સ્ટોર કરવું હોય તો એરટાઇટ કાચની બોટલમાં ભરી તેની ઉપર તેલ રેડી બોટલનું ઢાંકણું બંધ કરીને સાઈડ ઉપર મૂકી દેવાનું. જો તેલ ડૂબડૂબા હશે તો જ અથાનું આખું વરસ સારું રહેશે. અને હવે વાત કરીએ ગળિયા અથાના વિશે. આ ગળિયું અથાનું પણ બનાવ્યા બાદ આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આમ તો અથાનું ઘણી બધી અલગ અલગ રીતે બનતું હોય છે. જેમાં એક રીતની વાત કરીએ તો તેમાં સામગ્રી તરીકે 1 કિલો રાજાપુરી કેરી, 1 કિલો ગોળ, 30 ગ્રામ રાયના કુરિયા, 20-25 ગ્રામ મેથીના કુરિયા, 70 ગ્રામ ધાનાના કુરિયા, 2 ચમચી કાશ્મીરી મરચું, 2 ચમચી રેગ્યુલર મરચું, 1/2 ચમચી મીઠું, 2 મોટી ચમચી તેલ, 1/2 ચમચી હળદર તેમજ હિંગ, કાળી મરી અને 2 સૂકા લાલ મરચા સામગ્રી તરીકે તૈયાર રાખવા. બનાવવાની રીતમાં કેરીને છોલી તેના ટુકડા કરી એમાં 1 ચમચી મીઠું અને 1/2 ચમચી હળદર નાખી મિક્સ કરી ઢાંકીને આખી રાત રહેવા દેવું. બીજા દિવસે કેરીના ટુકડાને આ રીતે કોટનના કપડા ઉપર 3-4 કલાક સૂકવવા. 1 સ્ટીલના વાસણમાં બહાર રાયના કુરિયા, એની અંદર મેથીના કુરિયા, હળદર, હિંગ, મરી અને સૂકા લાલ મરચાનો ઉમેરો કરવો અને વચ્ચે એની ઉપર 9 સેકું ગરમ તેલ ઉમેરો અને પછી મિક્સ કરી લેવું. હવે આ વઘાર એકદમ ઠંડો થઈ જાય એટલે એમાં બંને મરચા ઉમેરીને મિક્સ કરી લેવા. હળદર અને મીઠાવાળા કેરીના ટુકડા મસાલામાં મિક્સ કરી લેવા. જરૂર મુજબ થોડું મીઠું ઉમેરવું. ગોળનો ભૂકો કરી કે સમારીને તેમાં ઉમેરવો. હવે એને ઢાંકીને 4-5 દિવસ માટે ગોળ પૂરેપૂરો ઓગળી જાય ત્યાં સુધી રહેવા દેવું અને રોજ એને 1 વાર હલાવી લેવું. ધીરે ધીરે ગોળ ઓગળી મિક્સ થતો જશે. 4-5 દિવસ પછી આ ગોળ કેરીનું અથાનું બનીને તૈયાર થઈ જશે. અથાનું તૈયાર થઈ જાય એટલે એને કાચની બોટલમાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય.
1: અરે અરે અરે, ક્યા કર રહા હૈ? ઇધર ઇધર ઇધર હમ બોલ રહે હૈ તેરે બીજું કા?
2: પુતલા બોલ લે.
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
2: મતલબ
1: દેખ બેટા, તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હૈ ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ અરે પહેલા એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં,
2: પર હમ તો સભી ડાલે હૈ.
1: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
2: સચ હૈ
1: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ.
2: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ સે જૈવિક ખેતી શુરૂ કરૂંગા.
3: માટી સે પ્રેમ કી પરંપરા હૈ, પરંપરાગત ખેતી.
0: તો મિત્રો, ઉનાળો તો ચાલી જ રહ્યો છે અને આવા સમયે આપણને ખાવા કરતા પીવાનું વધારે મન થાય, એટલે કે વારે ઘડીએ પાણી પીએ, શરબત પીએ, લસ્સી પણ મળે તો પી લઈએ. પણ જો કોઈ ખાવાનું કહે ને તો અરુચિ થાય. જમવા બેઠા હોઈએ અને આખી થાળી ભરેલી હોય ને આપણને એમ લાગે કે આ તો ખૂબ વધારે પડતું છે. સાચી વાત છે મિત્રો, ઉનાળામાં સ્વાભાવિક રીતથી થોડું ઓછું જ ખાવું જોઈએ અને જો ખાવું હોય તો પાણીદાર ફળ વધારે ખાવા, જેમ કે આ પણ ખાઈ શકાય. તાડફળીનું પણ ઉનાળામાં સેવન કરી શકાય. શક્કર ટેટીનું શરબત પણ બનતું હોય છે. તો થોડી વાત કરીએ શક્કર ટેટીના શરબત પીવાના ફાયદા વિશે. ઘણા લોકો શક્કર ટેટી ખાવાનું પસંદ કરે છે, ઘણા તેનો રસ પણ બનાવીને પીતા હોય છે. બંને યોગ્ય છે. શક્કર ટેટીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી થાય છે. શરીરમાં પાણીનું પ્રમાણ પણ તેને કારણે જળવાઈ રહે છે. શક્કર ટેટીનો રસ પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. આવી જ રીતથી ઉનાળામાં વરિયાળીનું શરબત પણ પી શકાય. વરિયાળીમાં કેલ્શિયમ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે અને વરિયાળીના શરબતનું સેવન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે. આથી ઉનાળામાં વરિયાળીમાંથી બનાવેલા શરબતનું પણ સેવન કરી શકાય. આમ ઉનાળામાં આપણે ઘરે જ અલગ અલગ પ્રકારના શરબત બનાવીને પી શકીએ છીએ અને આ શરબત એક ઉત્તમ પીણું કહેવાય છે અને તે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. મિત્રો, ઉનાળામાં આવી જ રીતથી કાચી કેરીનું પણ શરબત બનાવી શકાય. અત્યારે તો બજારમાં કાચી કેરી ખૂબ જ સહેલાઈથી ઉપલબ્ધ છે. ખેડૂતો છે, ખેડૂતોના ખેતરે પણ કાચી કેરી આંબા ઉપર તૈયાર થઈ જ ગઈ હશે. હા મિત્રો, હજુ કેરીમાં ગોટલી બાજી નહીં હોય, એટલે કે ગોટલો બરાબર પાકો નહીં થયો હોય, પરંતુ અત્યારે જે કેરી તૈયાર થયેલી છે, એટલે કે કેરી કાપવાથી ગોટલા સાથે કેરી કપાઈ જાય એવી સ્થિતિમાં પણ તેને છીનીને તેમાંથી શરબત બનાવી શકાય. અને હા, કાચી કેરીનું શરબત સ્વાદિષ્ટ પણ હોય છે, ફાયદાકારક પણ હોય છે, અને જે ખેડૂતોના ખેતરે ઘરના આંબા છે એના માટે તો ખૂબ જ સસ્તું પણ પડે છે. ફક્ત કાચી કેરી અને પાણીથી તો શરબત બનતું નથી, એમાં આપણે ગળપણ માટે મોરસ એટલે કે ખાંડ પણ ઉમેરવી પડે છે અને થોડું મીઠું નાખવાનું હોય છે. આમ ખાંડ, મીઠું અને કેરીના છીનનું મિશ્રણ કરી એ સામાન્ય હળવા ઠંડા પાણીમાં ઉમેરીને ગાળીને પીવાની મજા કંઈક અલગ જ હોય છે. અને હા મિત્રો, આ શરબત જો પીવું હોય ને તો સ્ટીલ કે પિત્તળના ગ્લાસમાં પીવાને બદલે જો કાચના ગ્લાસમાં તેને કાઢીને પીશો ને તો પીવાની કંઈક અલગ મજા હોય છે. પરંતુ આમ છતાંય કોઈ પણ શરબત કાચના ગ્લાસમાં અને એમાં જો આકર્ષિત ડિઝાઇનવાળો કાચનો ગ્લાસ હોય એમાં શરબત ભરીને જો કોઈ આપણને આપે ને તો સ્વાભાવિક પીવાની ઈચ્છા થાય. સ્ટીલના ગ્લાસમાં શરબત આપે તો કંઈ વાંધો નથી, એ પી તો શકાય જ, પરંતુ જ્યારે આપણા જીભમાં પાણી છૂટે એવી વસ્તુ આપની સામે મૂકવામાં આવે કે થાળીમાં પીરસવામાં આવે ત્યારે એક અંદરથી શરીરમાંથી જ ભૂખ ઉત્તેજિત થાય છે, એ રીતથી તરસ પણ ઉત્તેજિત થતી હોય છે. તો મિત્રો, પ્રયત્ન કરજો, ટ્રાય કરજો, કાચના ગ્લાસમાં શરબત કાઢીને પીજો, મજા આવશે. આવી જ રીતે મિત્રો, લીંબુનું શરબત પણ પીવું જોઈએ. લીંબુ ઉનાળામાં સહેલાઈથી મળતા નથી, અથવા મળે છે તો મોંઘા મળે છે, પરંતુ લીંબુનું શરબત પીવાથી શરીરને જે ફાયદો થાય છે એ જાણ્યા પછી આ લીંબુ આપણને જરાય મોંઘા નહીં લાગે, કારણ કે એના ફાયદા અનેક છે. ત્યારે આપણે અવશ્ય લીંબુનું શરબત પીવું જોઈએ. બહાર ગામ ગયા હોય, શહેરમાં ગયા હોય તો પણ વેચાતું લઈને પણ લીંબુનું શરબત અવશ્ય પીવું જોઈએ. શક્ય હોય તો પોતાની સાથે પણ લીંબુનું શરબત લઈને જઈ શકાય, પરંતુ તાજું લીંબુનું શરબત પીવું વધારે ફાયદાકારક હોય છે. તો મિત્રો, તમારા ખેતરમાં અથવા ઘરવાળામાં લીંબુનો એકાદ બે છોડ ઉછેર્યો હોય તો તમે ઘરે જ લીંબુનું શરબત બનાવીને પી શકો છો. કેરીના શરબતની જેમ જ મીઠું અને મોરસ સપ્રમાણ ઉમેરીને ઓગાળીને ગાળીને પી શકાય. બીજું, ઉનાળાની અંદર શરબતની જ વાત ચાલે છે તો શેરડીનો રસ એ પણ એક પ્રકારનું શરબત જ છે. જ્યુસ આપણે શેરડીનો રસ કહીએ, પણ આ એક પ્રકારનું શરબત જ છે. એમાં પણ આદુ ઉમેરી શકાય, લીંબુ ઉમેરી શકાય, અને આ આદુ અને લીંબુના ઉમેરણવાળો શેરડીનો રસ ઉનાળાની ઋતુમાં પીવામાં આવે તો એ પીવાથી તરત જ આપણું શરીર સ્ફૂર્તિલું બની જાય છે, એક શક્તિનો અહેસાસ થતો હોય છે. માટે ઘરેથી બહાર નીકળ્યા હોઈએ ત્યારે શેરડીનું રસ પણ અવશ્ય પી શકાય. બીજું કે ઉનાળાનું સુપર ફ્રૂટ્સ એટલે નારિયેળ. હા મિત્રો, નારિયેળ ખાવાની દ્રષ્ટિએ પણ ઉત્તમ છે અને નારિયેળનું પાણી પીવું પણ શરીર માટે ઉત્તમ છે. અને ખાસ કરીને ઉનાળામાં નારિયેળ પાણી આપણને ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં ઠંડક પૂરી પાડે છે અને આખો દિવસ આપણે ગરમીની સામે કામ કરવાનો હોય, પ્રવાસ કરવાનો હોય તો આપણને ઝડપથી લૂ લાગતી નથી. ઘરેથી નારિયેળનું પાણી પીને પણ નીકળી શકાય. બહાર ગયા હોય ત્યાં પણ નિરાતથી બેસીને નારિયેળનું પાણી જો તમે પીશો તો તમારા પેટમાં એક ઠંડકનો અનુભવ તમે કરશો.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સહયોગથી આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાન વાણી. મિત્રો, આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ, તો કાર્યક્રમમાંથી છૂટા પડવાની આપશો રજા.

આતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાન વાણી આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પર 7:50 થઈ છે. સાંભળીએ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર.

0: યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. ડીઆરઆઈએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઇ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારત અને ઇટાલી વેપાર, રોકાણ અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા માટે ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર આઈએમઇસીને વધુ વિકસાવવા સંમત થયા. એક સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર પર સહયોગ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરી વૈશ્વિક વેપાર, જોડાણ અને સમૃદ્ધિને ફરીથી આકાર આપવા અને પ્રોત્સાહન આપવા માટે તેની પરિવર્તનશીલ સંભાવના વ્યક્ત કરી. રોમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ આઈએમઇસીને યુરોપ, મધ્ય પૂર્વ અને ભારતને જોડતો એક મુખ્ય કનેક્ટિવિટી અને આર્થિક કોરિડોર ગણાવ્યો, જે વેપાર, રોકાણ અને પુરવઠા શૃંખલા સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવાની ક્ષમતા ધરાવે છે. કેન્દ્ર સરકારે આજે ફરી એકવાર ખાતરી આપી હતી કે ભારતમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પુરવઠો પૂરતો છે અને રિફાઇનરી માંગને પહોંચી વળવા માટે શ્રેષ્ઠ ક્ષમતા પર કાર્યરત છે. એલપીજી ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે અને રિફાઇનરીમાં દરરોજ લગભગ 46 થી 47 હજાર ટન એલપીજીનું ઉત્પાદન થાય છે. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
1: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે તેઓ નાવિકોની સલામતી અને સરળ દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સતત સંકલન કરી રહ્યા છે. 28 થી 31 મે દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ આફ્રિકાના કેટલાક ભાગોમાં વિકસતી આરોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારત આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અને આફ્રિકન યુનિયન કમિશન વચ્ચે સમિટના આયોજન અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ અંગે પરામર્શ યોજાયો હતો, જેમાં આફ્રિકન નેતા અને હિસ્સેદારોની સંપૂર્ણ ભાગીદારી અને જોડાણ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર અપાયો. આ પરામર્શ પછી બંને પક્ષ સંમત થયા કે ચોથી ભારત આફ્રિકા ફોરમ સમિટ પછીની તારીખે બોલાવવી સલાહભર્યું રહેશે. ભારતે સરહદ પારના આતંકવાદ સહિત તમામ પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે સંયુક્ત વૈશ્વિક પ્રયાસ કરવાની હાકલ કરી છે. આજે નવી દિલ્હીમાં 11મી વાર્ષિક બ્રિક્સ આતંકવાદ વિરોધી કાર્યકારી જૂથની બેઠકને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે આતંકવાદને આશ્રય આપનારા અને સમર્થન આપનારાઓને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા અને આતંકવાદી જૂથો દ્વારા આતંકવાદી ભંડોળ, કટ્ટરપંથીકરણ અને ઉભરતી ટેકનોલોજીના દુરૂપયોગનો સામનો કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગની પણ હાકલ કરી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે વિશ્વ ભારત તરફ એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશની મુલાકાત અંગે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે આ મુલાકાત સમાજના દરેક વર્ગ માટે ફાયદાની ખાતરી આપે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની મુલાકાત દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંચ પર મજબૂત રીતે ઉભું છે. તેમણે કહ્યું કે પ્રવાસ દરમિયાન ભારતમાં 75 થી 100 અબજ ડોલરનું રોકાણ કરવાની યુએઈની પ્રતિબદ્ધતા સહિત 57 મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરાયા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો તરીકે કામ કરી રહ્યા છે અને ટેકનોલોજી, નવીનતા, ઉચ્ચ ચોકસાઈ સંરક્ષણ, ડિજિટલ ડેટા સેન્ટર્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને તબીબી ઉપકરણ સહિતના ક્ષેત્રમાં એકબીજાના પૂરક છે. નવી દિલ્હીમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વાર્ષિક નેતૃત્વ સમિટને સંબોધતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે બંને દેશ વચ્ચેની ભાગીદારી પરસ્પર વિશ્વાસ અને સહિયારા આર્થિક હિત દ્વારા મજબૂત બને છે.
2: बड़ी बड़ी कंपनियों के, अंतरराष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई। अगर हम सिर्फ ये

0: जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की, उन्हीं का अगर वैल्यू देखे तो वो $3 ट्रिलियन से ज्यादा इनकी वैल्यू बनती है। यानी भारत की जीडीपी के लेवल के सीईओज मिल के सब उनके साथ चर्चाएं हुई है आगे की भारत की विकास यात्रा में जुड़ने के लिए।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કૈલાશ માનસરોવર યાત્રા 2026 માટે યાત્રીઓની પસંદગી માટે કોમ્પ્યુટરાઇઝડ ડ્રો યોજ્યો હતો. જૂનમાં શરૂ થનારી આ યાત્રા ઓગસ્ટ સુધી ચાલશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુલ 1000 યાત્રીની પસંદગી એક વ્યાજબી કોમ્પ્યુટર જનરેટેડ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી છે. 50 યાત્રીની કુલ 20 બેચ લિપુલેખ અને નાથુલા પાસમાંથી મુસાફરી કરશે. બંને રૂટ હવે સંપૂર્ણપણે મોટરેબલ છે. યાત્રીઓ યાત્રા વેબસાઇટ પર લોગિન કરી તેમની પસંદગીની સ્થિતિ તપાસી શકે. શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા 2026 ખાનગી બિનસહાયતી શાળાને લાગુ પડતી નથી. આ સંસ્થાને સરકાર અથવા સ્થાનિક સત્તાવાળાઓ તરફથી કોઈ અનુદાન મળતું નથી. તાજેતરમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમુદાય ભાગીદારી અને શાળા શાસનને મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં શાળા વ્યવસ્થાપન સમિતિ માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ઉમ્મીદ નેટવર્ક દેશને સમર્પિત કર્યું. ઉમ્મીદ એટલે વારસાગત વિકારોના સંચાલનની અનન્ય પદ્ધતિ, જે બાયોટેકનોલોજી વિભાગ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા માટે એક રાષ્ટ્રીય પહેલ છે. આ પહેલ નિદાન, સલાહ, નિવારણ, તાલીમ અને જાહેર આરોગ્ય જાગૃતિને સમાવિષ્ટ સંકલિત અભિગમ દ્વારા વારસાગત આનુવંશિક વિકારોનો સામનો કરવા ભારતના પ્રથમ વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા દેશના લોકો માટે આરોગ્ય સંભાળને સસ્તી અને સુલભ બનાવવાની છે. મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં ઈ સિગારેટ દાણચોરીના રેકેટ પર મોટી કાર્યવાહીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે 120 કરોડ રૂપિયાની કિંમતની 3 લાખ ઈ સિગારેટ જપ્ત કરી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત ઈ સિગારેટ ચીનમાંથી મેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ 2019 હેઠળ ભારતમાં ઈ સિગારેટ અને તમામ ઇલેક્ટ્રોનિક નિકોટીન ડિલિવરી પ્રણાલી પ્રતિબંધિત છે. ઉત્તરાખંડમાં નૈનીતાલ જિલ્લાના ભવાલી વિસ્તારમાં એક વાહન ઊંડી ખીણમાં ખાબકતા 2 મહિલા સહિત 5 લોકોના મોત થયા. સ્થાનિક પોલીસ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમે ખીણમાંથી તમામ મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં ફિલ્ડ અધિકારી સાથે ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન એ નોંધવામાં આવ્યું કે ટ્રેનમાં તાજેતરમાં બનેલી આગની અનેક ઘટનાની પ્રાથમિક તપાસ અસામાજિક તત્વોની સંડોવણી બહાર આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને રેલવે સુરક્ષા દળ સક્રિયપણે તેમની તપાસ કરી રહ્યું છે. બેઠક દરમિયાન ચર્ચામાં સુધારેલ રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા ક્ષેત્રમાંથી ગુપ્ત માહિતી એકત્ર કરવાની પદ્ધતિને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ ગુજરાત ટાઇટન્સના 4 ઓવરમાં 0 વિકેટે 45 રન થયા છે. સાયપ્રસના રાષ્ટ્રપ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે આજે જણાવ્યું કે સાયપ્રસ યુરોપ, પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર ખાડી અને ઉત્તર આફ્રિકન બજારમાં પ્રવેશ મેળવવા માંગતા ભારતીય વ્યવસાય માટે વિશ્વસનીય અને સ્પર્ધાત્મક મંચ તરીકે સેવા આપવા તૈયાર છે. મુંબઈમાં ભારત સાયપ્રસ બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે જાહેરાત કરી કે આ વર્ષે 1 સપ્ટેમ્બરથી મુંબઈમાં સાયપ્રસ ટ્રેડ સેન્ટર કાર્યરત થશે. શ્રી ક્રિસ્ટોડોલિડ્સે જણાવ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચેની ભાગીદારી ભારત અને યુરોપિયન સંઘ વચ્ચેના આર્થિક સંબંધને પણ મજબૂત બનાવે છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોરને વધુ વિકસાવવા ભારત અને ઇટાલી સંમત થયા. દેશમાં ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ અને એલપીજીનો પૂરતો પુરવઠો હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. નવી દિલ્હીમાં યોજાનારી 4થી ભારત આફ્રિકા ફોરમ સમિટ મોકૂફ. DRIએ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી 120 કરોડ રૂપિયાની કિંમતની ઈ સિગારેટ જપ્ત કરી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે સુર માધુરી કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે માણીશું કેટલાક

સુરેલા ગીતો કાર્યક્રમના આરંભમાં સાંભળીએ. મન્ના ડેના કંઠે બૂટ પોલિશ ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે મહંમદ રફીના કંઠે કોહિનૂર ફિલ્મનું ગીત સાંભળ્યું. અને સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકરના કંઠે ચોરી ચોરી ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે દૂર કા ચાંદ ફિલ્મનું ગીત સાંભળ્યું મન્ના ડેના સ્વરમાં, અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ સૂરજ ફિલ્મનું ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: અંત્યોદય રાશન કાર્ડ શું તમે જાણો છો?

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સાંભળી આ વિજ્ઞાપન.
1: સ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી

0: બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: કાર્યક્રમમાં સાંભળીએ નિગમ ઉપાધ્યાય અને અમી કોટીચાના કંઠે ભાસ્કર ભટ્ટની આ રચના.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ નિગમ ઉપાધ્યાય અને અમી કોટીચાના કંઠે સુખદેવ પંડ્યાની આ રચના.